વિવિધ ભારતી વડોદરાની પ્રસારણ યાત્રાના સાથી શ્રોતા મિત્રો, સુપ્રભાત. આપે ટ્યુન કર્યું છે એફએમ બેન્ડ 93.9 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતી વડોદરા. આજે સોમવાર, શકસંવત 1948, શ્રાવણ દિનાંક 5, તદનુસાર તારીખ 27 જુલાઈ સન 2026. અત્યારે સવારના 5:57 થઈ છે. વિવિધ ભારતીની આજની પ્રસારણ યાત્રામાં આપ સૌનું હું મૌલિક ઠક્કર હાર્દિક અભિવાદન કરું છું. તો આવો પ્રસારણ યાત્રા આરંભીએ મંગલ સુરાવલીથી.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. આજે લોકસભામાં જાહેર પરીક્ષાઓ અન્યાયી માધ્યમો નિવારણ સુધારા વિધેયક 2026 રજૂ થશે. રાજ્યના બે મંત્રીઓએ અમદાવાદના સાણંદ અને બાવળામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી. વરસાદગ્રસ્ત વલસાડમાં રોકડ સહાયની ચૂકવણી અને સર્વેની કામગીરી હાથ ધરાઈ. ભારે વરસાદ બાદ હવે રાજ્યભરમાં ડાંગરની વાવણીનો આરંભ. અને ભારતે હરારેમાં ત્રીજી અને અંતિમ T20 મેચમાં ઝિમ્બાબ્વેને 35 રનથી હરાવીને શ્રેણી 3-0 જીતી લીધી. સરકાર આજે લોકસભામાં જાહેર પરીક્ષાઓ અન્યાયી માધ્યમો નિવારણ સુધારા વિધેયક 2026 રજૂ કરશે. આ વિધેયક જાહેર પરીક્ષાઓ અન્યાયી માધ્યમો નિવારણ અધિનિયમ 2024માં સુધારો કરવાનો પ્રયાસ છે. વિધેયક કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ ગૃહમાં રજૂ કરશે. કેન્દ્રીય મંત્રીમંડળે ગત શુક્રવારે મુસદ્દા વિધેયકને મંજૂરી આપી, જેમાં ફાસ્ટ્રેક કોર્ટની સ્થાપના અને પરીક્ષાઓમાં પેપર લીક અને અન્યાયી માધ્યમોના ઉપયોગના કેસોમાં સખત સજાની જોગવાઈ છે. રાજ્યમાં ભારે વરસાદથી સર્જાયેલી પરિસ્થિતિની મંત્રીઓ અને અધિકારીઓ દ્વારા સમીક્ષા કરવામાં આવી રહી છે, જે અંતર્ગત શિક્ષણમંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા અને મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાએ અમદાવાદના સાણંદ અને બાવળામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વિવિધ વિસ્તારોમાં સ્થિતિની સમીક્ષા કરી. મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓએ ટ્રેક્ટરમાં બેસીને પૂરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી પરિસ્થિતિનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું. બંને મંત્રીઓએ સ્થાનિક પ્રતિનિધિઓ અને નાગરિકો સાથે સંવાદ સાધી પાણીના ત્વરિત નિકાલ અને રાહત કામગીરી હાથ ધરવા અધિકારીઓને સૂચના આપી. તો ભાવનગર જિલ્લામાં વરસાદને કારણે અસરગ્રસ્ત બનેલા માર્ગોને વાહન વ્યવહાર માટે ફરી શરૂ કરવા માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક રસ્તાઓની મરામતની કામગીરી હાથ ધરાઈ છે. ગાંધીનગર જોની નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનર BM પટેલે પાટણના રાધનપુરની મુલાકાત લઈ ભારે વરસાદ બાદ સર્જાયેલી પરિસ્થિતિની સમીક્ષા કરી અને જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા અધિકારીઓને સૂચના આપી. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 41 તાલુકામાં વરસાદ વરસ્યો. સૌથી વધુ અમદાવાદના બાવળામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો. અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે. આ સાથે રાજ્યના કેટલાક સ્થળોએ પણ સામાન્ય વરસાદ થયો હોવાના અહેવાલ છે. તો મહેસાણાના ધરોઈ ડેમમાં ઉપરવાસમાંથી સતત પાણીની આવક થતાં ડેમનો જળસંગ્રહ વધીને 46.45% થયો છે. આજે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. આગામી 2 દિવસ માટે ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુસિંહ ચૌહાણના જણાવ્યા અનુસાર રાજસ્થાનમાં લો પ્રેશર સિસ્ટમ બનતા ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયો છે, જોકે હવે આગામી અઠવાડિયામાં વધુ એક સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે.
1: सिस्टम जो है बना हुआ है वेल मार्क लो प्रेशर जो है ओवर नॉर्थ वेस्ट बे ऑफ बंगाल एंड एडजॉइनिंग ओडिशा एंड वेस्ट बंगाल कोस्ट में वो जो है गुजरात की तरफ मूव कर रहा है और उसकी संभावना जो है 30 के आसपास जो है गुजरात में पहुंचने की है, जिससे जो है गुजरात के कई हिस्सों में जो है भारी से अत्यधिक बारिश वर्षा की संभावना है. इसमें छोटा उदयपुर, भरूच, सूरत, नर्मदा, तापी, नौसारी, वलसाड, दमन, दादरा, रेवली का डांग डिस्ट्रिक्ट शामिल है.
0: વલસાડ જિલ્લામાં ભારે વરસાદથી થયેલા નુકસાન બાદ વહીવટીતંત્ર દ્વારા રાહત અને સહાયની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. 150થી વધુ સર્વે ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં ઘરે ઘરે જઈને સર્વે કરી રહી છે. અત્યાર સુધીમાં 5,383 વ્યક્તિઓને 21,81,000ની કેશ ડોલ સહાય ચૂકવવામાં આવી છે. જિલ્લામાં પૂરગ્રસ્ત પરિવારોને 1 કરોડથી વધુની સહાય ચૂકવાઈ છે. તો 4 મૃતકોના પરિવારજનોને 16 લાખની સહાય ચૂકવવામાં આવી છે, જ્યારે બાકીના 8 મૃતકોના પરિવારોને સહાય ચૂકવવાની કાર્યવાહી પ્રગતિમાં છે. રાજ્યમાં ચોમાસાનો 52% કરતાં વધુ વરસાદ વરસી ચૂક્યો છે. હાલમાં પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે. ખેતરો વરસાદી પાણીથી તરબોળ થઈ ગયા છે, ત્યારે હવે રાજ્યના ખેડૂતો દ્વારા વાવણી શરૂ કરી દેવાય છે. જ્યાં વરસાદ થંભી ગયો છે ત્યાં ધરતીપુત્રો દ્વારા ડાંગરની વાવણી શરૂ કરી દેવાય છે. આ વખતે પડેલા ભારે વરસાદને પગલે ખેડૂતોમાં વાવણીનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિકસિત વાયબ્રન્ટ વિલેજ કાર્યક્રમ અંતર્ગત દીવના વણાકબારાની નિકિતા સોલંકીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરી. દીવના સેવાભવન ખાતે માય ભારતના સ્વયંસેવકોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં ભાગ લીધો, જેમાં વણાકબારાની નિકિતા સોલંકીએ તેના અનુભવો અને ભારતના વિકાસમાં તેમની ભૂમિકા અંગે વાતચીત કરી.
2: માય ભારત દ્વારા વિકસિત વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામમાં જવાનો મોકો મળ્યો અને ત્યાંથી મને આપણા દેશના પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી

0: ઓફિસર સાથે વાતચીત કરવાનો અને ત્યાં સીમાંત ગામોનો અનુભવ શેર કરવાનો મોકો મળ્યો. એટલા 400 વિદ્યાર્થી માટે બોલવાનો મોકો આપ્યો, વાતચીત કરવાનો મોકો આપ્યો. પ્રધાનમંત્રીજીનો આભાર માનું છું કે તેઓએ આ અવસર મને આપ્યો.
1: આ સમાચાર આપ આકાશવાણીને અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ @eairnews_abadને ફોલો કરશો. વ્યવસાયલક્ષી અભ્યાસક્રમોની પ્રવેશ સમિતિએ સરકારી અનુદાનિત ખાનગી ઇજનેરી કોલેજોની કુલ 4312 બેઠકો માટેની પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ રાઉન્ડમાં 1317 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવ્યો છે. આ પ્રવેશ ફાળવણીમાં સરકારી કોલેજોમાં 749માંથી 494, અનુદાનિત કોલેજોમાં 429માંથી 200 તેમજ ખાનગી કોલેજોની કુલ 2888 બેઠકો સામે 620 જેટલી બેઠકો પર ફાળવણી કરાઈ છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનની 12મી લેખિત પૂરક પરીક્ષા આવતીકાલના રોજ યોજાશે. આ પરીક્ષા દરમિયાન 29મી જુલાઈથી 4 ઓગસ્ટ દરમિયાન પ્રાયોગિક પરીક્ષાનું આયોજન કરાયું છે. અમદાવાદમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ અને રસ્તાઓ ઉપર ભરાયેલા પાણીને કારણે અનેક વાહનોની નંબર પ્લેટો વાહનોમાંથી નીકળીને માર્ગો ઉપર પડી ગઈ હતી. નાગરિકોની આ સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ ટ્રાફિક પોલીસે એક વિશેષ માર્ગદર્શિકા જાહેર કરી છે. ટ્રાફિક વિભાગની સૂચના અનુસાર વર્ષા ઋતુમાં જો વાહનની નંબર પ્લેટ ગુમ થઈ જાય તો માલિકે તુરંત જ પાસેના ટ્રાફિક પોલીસ મથકનો સંપર્ક સાધવો અનિવાર્ય છે. ચોમાસાની ઋતુ દરમિયાન ડેન્ગ્યુ, મલેરિયા અને ચિકનગુનિયા જેવા વાહક જન્ય રોગો પર નિયંત્રણ મેળવવા અમદાવાદ મહાનગરપાલિકાના હેલ્થ મેલેરિયા વિભાગ દ્વારા રોજ વિવિધ વિસ્તારોમાં સઘન ફોગિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે. રોગચાળો અટકાવવા માટેના નિવારક પગલાના ભાગરૂપે અલગ અલગ વોર્ડમાં હેલ્થ વિભાગની ટીમ ઘરે ઘરે પહોંચી ફોગિંગ કરી રહી છે. અરવલ્લીના મોડાસામાં જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાના હસ્તે જિલ્લા સરહદ પર રાજેન્દ્રનગર પોલીસ ચોકીનું ઉદઘાટન કરાયું. જિલ્લાના પ્રવેશ દ્વાર સમાન આ ચોકી કાર્યરત થતાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની સાથે ગુનાખોરી પણ વધુ અસરકારક નિયંત્રણ રાખી શકાશે તેમ SP મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
2: અરવલ્લી જિલ્લામાં જે જિલ્લાનો એન્ટ્રી પોઈન્ટ છે રાજેન્દ્રનગર ચોકડી, ત્યાં આજુબાજુના લોકો, ગામ લોકો, બાજુના બીજા વેપારીઓ એમના સહયોગ ચાલુ કરી છે. કેમ કે જિલ્લાનો એન્ટ્રી પોઈન્ટ છે એટલે ભવિષ્યમાં અહીંયા અમારું પ્લાનિંગ છે CCTV પણ એડ કરી. હાઈવે ઉપરની ચોકી છે અને ગુનાખોરીના નિયંત્રણ માટે આ ચોકી અમને ખૂબ ઉપયોગી થશે.
1: નર્મદા જિલ્લામાં પરિવહન વધુ સુગમ બને તે માટે 11 બસ ફાળવાઈ છે. 5 બસોનું લોકાર્પણ કરતા સાંસદ મનસુખ વસાવા તેમજ ધારાસભ્ય દર્શનાબેન દેશમુખના હસ્તે કરવામાં આવ્યું. લોકાર્પણ પ્રસંગે બોલતા નાંદોદના ધારાસભ્ય દર્શના દેશમુખે કહ્યું, આ બસોને કારણે લોકોની સાથે સાથે વિદ્યાર્થીઓને અભ્યાસ માટે અવર જવરમાં સરળતા રહેશે.
3: એમના અભ્યાસમાં કોઈ મુશ્કેલી ન પડે એના માટે આ મિની બસો આપવામાં આવી છે, જે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ગરડેશ્વર અને નાંદોદ તાલુકાના આમલેથા ઝેર છે અને લીમખેતર આ બધા ગામોની સાથે સાથે ડેડિયાપાડાના પણ દેવમોગરા છે, ડુમખલ છે, સુકવાલ છે, આંબા ગામ છે, માથાસર છે, આવા અનેક અંતરિયાળ ગામડાઓમાં આ નાની નાની મિની બસો દ્વારા વિદ્યાર્થી મિત્રોને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા મળી રહે અને એમને અભ્યાસમાં કોઈ મુશ્કેલી ના પડે એ માટેનો જે અભિગમ ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યો છે તે ખૂબ જ અભિનંદન.
1: ક્રિકેટમાં ભારતે હરારેમાં ત્રીજી અને અંતિમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં યજમાન ઝિમ્બાબ્વેને 35 રનથી હરાવીને શ્રેણી 3-0 જીતી. પ્રથમ બેટિંગ કરતા ભારતે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 192 રન બનાવ્યા, જેમાં વૈભવ સૂર્યવંશીએ માત્ર 49 બોલમાં 81 રન, જ્યારે ઈશાન કિશને 26 બોલમાં 29 રન બનાવ્યા. ભારતના 193 રનના લક્ષ્યનો પીછો કરતા ઝિમ્બાબ્વે નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 157 રન જ બનાવી શક્યું. ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત 35મી બલરામ ક્ષત્રિય મેમોરિયલ ટ્રોફી 2026 ગાંધીનગરમાં રમાઈ રહી છે. આણંદ, અમદાવાદ, વડોદરા અને ગાંધીનગરની ટીમોનો જુનિયર બોયઝ ઇન્ટર ડિસ્ટ્રીક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટની સેમીફાઇનલમાં પ્રવેશ થયો છે. આજે પ્રથમ સેમીફાઇનલ મેચ આણંદ અને અમદાવાદ, જ્યારે બીજી સેમીફાઇનલ મેચ વડોદરા અને ગાંધીનગર વચ્ચે રમાશે. આજે લોકસભામાં જાહેર પરીક્ષાઓ અન્યાયી માધ્યમો નિવારણ સુધારા વિધેયક 2026 રજૂ થશે. રાજ્યના બે મંત્રીઓએ અમદાવાદના સાણંદ અને બાવળામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી. વરસાદગ્રસ્ત વલસાડમાં રોકડ સહાયની ચૂકવણી અને સર્વેની કામગીરી હાથ ધરાઈ. ભારે વરસાદ બાદ હવે રાજ્યભરમાં ડાંગરની વાવણીનો આરંભ. અને ભારતે હરારેમાં ત્રીજી અને અંતિમ T20 મેચમાં ઝિમ્બાબ્વેને 35 રનથી હરાવીને શ્રેણી 3-0 જીતી લીધી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય

0: સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા બીઈ કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે. KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
2: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટ ની ગેરંટી.
1: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે.
3: આપ હૈ વિવિધ ભારતી કે સાથ, આઈએ સુનતે હૈ ભૂલે બિસરે ગીત કાર્યક્રમ કા શેષ ભાગ.

નમસ્કાર, આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. લોકસભામાં આજે જાહેર પરીક્ષાઓ અન્યાયી માધ્યમો નિવારણ સુધારા વિધેયક 2026 રજૂ કરાશે. પ્રધાનમંત્રીએ પરીક્ષા સુધારણા અંગે 6 સભ્યોની ઉચ્ચસ્તરીય ટાસ્ક ફોર્સની રચનાની જાહેરાત કરી. અમેરિકા અને ઇરાને સતત બીજા દિવસે હુમલાઓ અટકાવ્યા. યુદ્ધ વિરામ અંગે વાટાઘાટો ફરી શરૂ થવાની આશા. ફાન્સ અને સ્પેનમાં જંગલમાં લાગેલી ભારે આગને કારણે લગભગ 3 લાખ લોકોને સ્થળાંતરિત કર્યા.

0: ભારતે હરારેમાં રમાયેલી ત્રીજી અને અંતિમ ટી ટ્વેન્ટી મેચમાં ઝિમ્બાબ્વેને 35 રનથી હરાવીને શ્રેણીમાં ક્લીન સ્વીપ કર્યું અને મીરાબાઈ ચાનુએ ગ્લાસ્ગોમાં કોમનવેલ્થ ગેમ્સમાં સુવર્ણ ચંદ્રક જીત્યો. સરકાર આજે લોકસભામાં જાહેર પરીક્ષાઓ અન્યાયી માધ્યમો નિવારણ સુધારણા વિધેયક 2026 રજૂ કરશે. આ વિધેયક જાહેર પરીક્ષાઓ અન્યાયી માધ્યમો નિવારણ અધિનિયમ 2024માં સુધારો કરવાનો પ્રયાસ છે. વિધેયક કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ ગૃહમાં રજૂ કરશે. કેન્દ્રીય મંત્રીમંડળે ગત શુક્રવારે મુસદ્દા વિધેયકને મંજૂરી આપી હતી, જેમાં ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના અને પરીક્ષાઓમાં પેપર લીક અને અન્યાયી માધ્યમોના ઉપયોગના કેસોમાં સખત સજાની જોગવાઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાણીતા ટેકનોલોજી નિષ્ણાંત નંદન નીલેગણીની અધ્યક્ષતામાં પરીક્ષા સુધારણા પર એક ઉચ્ચસ્તરીય ટાસ્ક ફોર્સની રચના કરવાની જાહેરાત કરી છે. એક વીડિયો સંદેશમાં શ્રી મોદીએ જણાવ્યું કે ટાસ્ક ફોર્સની પરીક્ષા પ્રણાલીને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે અને તેની ભલામણોના આધારે આગામી પરીક્ષાઓની વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવા માટે વહેલી તકે જરૂરી પગલાં લેવાશે.
1: લેકિન હમે ભવિષ્ય કે લીએ સોચના હૈ. હમારી પરીક્ષા પદ્ધતિ ટ્રાન્સપરન્ટ હો, હમારી પરીક્ષા પદ્ધતિ મેં સબસે જ્યાદા અબ ટેકનોલોજી કા ઉપયોગ હો. ઇન સારી બાતો કો ધ્યાન મેં રખતે હુએ વિશ્વ પ્રસિદ્ધ ટેકનોલોજી એક્સપર્ટ શ્રીમાન નંદન નીલેકણી જી કે નેતૃત્વ મેં એક હાઈ પાવર ટાસ્ક ફોર્સ બનાને કા નિર્ણય કિયા હૈ, જો એક્ઝામિનેશન રિફોર્મ કી તરફ ફોકસ કરેગા ઓર જલ્દ સે જલ્દ આને વાલી પરીક્ષાઓ કી વિશ્વસનીયતા કો સુનિશ્ચિત કરને કા કામ इसके रिपोर्ट के आधार पर कर दिया जाएगा.
0: દિલ્હી સરકારે દિલ્હી મહિલા આયોગ અને દિલ્હી લઘુમતી આયોગની રચના કરી છે. લતા ગુપ્તાને દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે શ્યામવાલા માલતી વર્મા, લતા સોઢી, સનિકા શર્મા ઝા અને રેણુ ભલ્લાને સભ્યો તરીકે નિયુક્ત કરાયા છે. નિર્મલ જૈનને દિલ્હી લઘુમતી આયોગના અધ્યક્ષ તરીકે, જ્યારે કુલદીપસિંહ અને મોહમ્મદ હારૂનને સભ્યો તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ જણાવ્યું હતું કે આ પહેલનો ઉદ્દેશ મહિલાઓના અધિકારોનું રક્ષણ વધારવા, તેમના સશક્તિકરણને પ્રોત્સાહન આપવા, લઘુમતી સમુદાયના કલ્યાણને સુનિશ્ચિત કરવા અને તેમના બંધારણીય અધિકારોનું રક્ષણ કરવાનો છે. હવામાન વિભાગે આજે ઓડિશા અને છત્તીસગઢમાં અલગ અલગ સ્થળોએ અતિભારે વરસાદની આગાહી કરી છે. પૂર્વ ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડમાં અલગ અલગ સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. વિભાગે અરૂણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ ઘણા સ્થળોએ ભારે વરસાદની સંભાવના દર્શાવી છે. તો દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, દરિયાકાંઠાના કર્ણાટક, પૂર્વ મધ્યપ્રદેશ, ગુજરાત, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, કેરલમ, માહે, પંજાબ, વિદર્ભ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં પણ ભારે વરસાદની સંભાવના દર્શાવી છે. અમેરિકા અને ઈરાને સતત બીજા દિવસે હુમલાઓ અટકાવી દીધા છે, જેનાથી લગભગ બે અઠવાડિયાના લશ્કરી તણાવ પછી વચગાળાના યુદ્ધ વિરામ પર વાટાઘાટો ફરી શરૂ થવાની આશા જાગી છે. સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના રાજદૂત માઇકલ વોલ્ટેઝે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ રાજદ્વારી વાટાઘાટોને મંજૂરી આપી રહ્યા છે અને ઓમાન, ઈરાન અને અન્ય વાટાઘાટકારો છેલ્લા કેટલાક અઠવાડિયાથી તમામ સ્તરે વાતચીત કરી રહ્યા છે. ઈરાની લશ્કરી પ્રવક્તાએ જણાવ્યું હતું કે તહેરાને જવાબી કાર્યવાહીમાં પ્રદેશમાં હુમલાઓ બંધ કરી દીધા છે. પ્રવક્તાએ પુષ્ટિ આપી હતી કે અમેરિકાએ તેના અભિયાનને બંધ કર્યા બાદ છેલ્લી બે રાત્રિએ કોઈ હુમલા થયા નથી. દરમિયાન ઈરાન અને ઓમાને હોર્મુઝ સમુદ્રધુનીના સંચાલન પર તહેરાનમાં ટેકનિકલ વાટાઘાટો કરી છે. વધુમાં ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતાન્યાહુનું પ્રાદેશિક પરિસ્થિતિ અંગે રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે વાટાઘાટો માટે આવતીકાલે વોશિંગ્ટનમાં ઉપસ્થિત રહેશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ air_news_abadને ફોલો કરશો. ફાન્સ અને સ્પેનમાં જંગલમાં લાગેલી ભારે આગને કારણે લગભગ 3 લાખ લોકોને સ્થળાંતરિત કરી સુરક્ષિત રીતે અન્ય સ્થળે પહોંચાડવામાં આવ્યા છે. ઝડપથી ફેલાતી આગને બુજાવવા માટે અગ્નિશામકો સંઘર્ષ કરી રહ્યા છે. ફાન્સમાં ઐતિહાસિક શહેર બોર્ડોની

0: બહારના વિસ્તારો તરફ આગળ આગ વધી રહી છે ત્યારે 2,20,000 લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. એટલાન્ટિક કિનારા પર આવેલા કેપ ફેરિક દ્વીપકલ્પ પર આગના કારણે ભારે વિનાશ થયો છે અને શહેરની લગભગ 15 કિલોમીટર સુધી ફેલાઈ ગઈ છે. બોર્ડરના મેયર થોમસ કેજીનાવે જણાવ્યું હતું કે શહેર ખાલી કરાવવાની કોઈ તાત્કાલિક યોજના નથી, પરંતુ અધિકારીઓ પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. ફાન્સના ગૃહમંત્રી લોરેન્સ ન્યુઝેઝે જણાવ્યું હતું કે આગ હજુ પણ નિયંત્રણ બહાર છે અને બોર્ડો મહાનગર વિસ્તાર તરફ આગળ વધી રહી છે. સ્પેનમાં 75,000થી વધુ લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય 30,000 લોકોને ઘરની અંદર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી પેડ્રો સાન્ચેઝે મેડ્રિડ અને ટોલેડોના આગગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. તેમણે જંગલની આગથી પ્રભાવિત 3 મધ્ય પ્રાંતોમાંથી 1 અબિલાની મુલાકાત લીધી હતી. જર્મનીમાં બર્લિન પ્રાઇડ ફેસ્ટિવલ પર ઘાતક હુમલાના શંકાસ્પદને શહેરની બહાર પોલીસે ઠાર કર્યો છે. આ હુમલામાં 1 વ્યક્તિનું મોત થયું હતું અને 29 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. શંકાસ્પદની ઓળખ અબ્દુલ બલોત તરીકે કરવામાં આવી છે, જે લેબનીઝ મૂળનો જર્મન નાગરિક છે. બર્લિન શહેરની મધ્યમાં થયેલા આ હુમલામાં લગભગ 24 કલાકની શોધખોળ બાદ તેને ઠાર કરાયો હતો. બર્લિનના વકીલોએ જણાવ્યું હતું કે શંકાસ્પદ વ્યક્તિએ અગાઉ આતંકવાદી ઇસ્લામિક સ્ટેટ જૂથમાં જોડાવાનો પ્રયાસ કર્યો હતો. ભારતે ગઈકાલે હરારેમાં રમાયેલી ત્રીજી અને અંતિમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં યજમાન ઝિમ્બાબ્વેને 35 રનથી હરાવીને શ્રેણીમાં ક્લીન સ્વીપ કરી છે. 193 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ઝિમ્બાબ્વે નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટે માત્ર 157 રન જ બનાવી શક્યું હતું. ભારત તરફથી મયંક યાદવે 3 અને યશ ઠાકુરે 2 વિકેટ ઝડપી હતી, તો વૈભવ સૂર્યવંશીએ 49 બોલમાં 81 રન બનાવ્યા હતા. વેઇટ લિફ્ટર મીરાબાઈ ચાનુએ ગ્લાસ્ગોમાં 2 કોમનવેલ્થ ગેમ્સમાં પોતાની ઇવેન્ટમાં સુવર્ણ ચંદ્રક જીત્યો છે. ભારતનો આ સ્પર્ધામાં પ્રથમ સુવર્ણ ચંદ્રક છે.
1: मैं बहुत ज्यादा खुश हूँ कि ये तीसरा गोल्ड मेडल दे पाई हूँ इंडिया के लिए, और इस बार भी मेडल दे तो पाऊंगी. इस बार सोच रहा था कि पूरा इंडियन वेट लिफ्टिंग टीम को अच्छा परफॉर्मेंस देने के लिए मेरा 3rd गोल है और मेरा 4th मेडल है कॉमनवेल्थ गेम्स का. इससे और ज्यादा खुशी क्या हो सकता है.
0: ચાનુએ મહિલાઓની 48 કિલોગ્રામ શ્રેણીમાં 190 કિલોગ્રામ રેકોર્ડ બ્રેક વજન ઉપાડી શાનદાર પ્રદર્શન કર્યું હતું. રાજા મુત્તુપડીએ પુરૂષોની 65 કિલોગ્રામ શ્રેણીમાં રજત ચંદ્રક જીત્યો છે, તો ભારતના બીજા વેઇટ લિફ્ટર ચાનમ ઋષભકાંત સિંહે પણ પુરૂષોની 60 કિલોગ્રામ શ્રેણીમાં રજત ચંદ્રક જીત્યો છે. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે કરણ મકવાણા.
2: પરીક્ષા સુધારા માટે ટાસ્ક ફોર્સની રચનાના સમાચાર વિવિધ અખબારોની હેડલાઇનમાં વાંચવા મળી રહ્યા છે. ગુજરાત સમાચારની હેડલાઇન છે, પેપર ફૂટતા રોકવાની જવાબદારી નંદલ નીલકણીને સોંપાય. સંદેશ લખે છે, પરીક્ષા સુધારા માટે ટાસ્ક ફોર્સની રચના મોદી. હિન્દી અખબાર રાજસ્થાન પત્રિકા લખે છે, રીલને બદલી રાજનીતિ, અબ આઈટી નહીં ઇન્સ્ટાગ્રામ સેલ.
0: લોકસભામાં આજે જાહેર પરીક્ષાઓ અન્યાયી માધ્યમો નિવારણ સુધારણા વિધેયક 2026 રજૂ કરાશે. પ્રધાનમંત્રીએ પરીક્ષા સુધારા અંગે 6 સભ્યોની ઉચ્ચસ્તરીય ટાસ્ક ફોર્સની રચનાની જાહેરાત કરી. અમેરિકા અને ઇરાને સતત બીજા દિવસે હુમલાઓ અટકાવ્યા, યુદ્ધ વિરામ અંગે વાટાઘાટો ફરી શરૂ થવાની આશા. ફાન્સ અને સ્પેનમાં જંગલમાં લાગેલી ભારે આગને કારણે લગભગ 3 લાખ લોકોને સ્થળાંતરિત કરાયા. ભારતે હરારેમાં રમાયેલી ત્રીજી અને અંતિમ T20 મેચમાં ઝિમ્બાબ્વેને 35 રનથી હરાવીને શ્રેણીમાં ક્લીન સ્વીપ કર્યું અને મીરાબાઈ ચાનુએ ગ્લાસ્ગોમાં કોમનવેલ્થ ગેમ્સમાં સુવર્ણ ચંદ્રક જીત્યો. હવે પછી 1 વાગે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.
3: 93.9 મેગાહર્ટ્ઝ પર આપ છો વિવિધ ભારતી વડોદરાની સાથે. આવો માણીએ એક ફિલ્મ ગીત.

મુકેશ, લતા મંગેશકર અને સાથીઓના સ્વરમાં શોર ફિલ્મનું આ ગીત હતું. સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું, બોલ સંતોષ આનંદના. આ ગીતનું પ્રસારણ વિવિધ ભારતી વડોદરા પરથી કરવામાં આવ્યું.

0: आपने ट्यून किया है विविध भारती। ये है देश की सुरीली धड़कन। हमारे अगले कार्यक्रम के लिए कीजिए बस थोड़ा सा इंतजार।
1: 93.9 मेगाहर्ट्ज़ पर आप जो विविध भारती वडोदरा ने साथ है KGIT सावली टाइम। अत्यारे सवारना 8:30 थई छे। ધોરણ 12 સાયન્સ પછી એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી। ચિત્રલોક।
2: આ કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક છે KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ

0: એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી.
1: ડિપ્લોમા બીઈ તથા ડી ટુ ડી એન્જિનિયરિંગના અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ, જેમાં મળે છે 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી.
2: કેજેઆઈટી સાવલી.
3: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા બીઈ કે ડી ટુ ડી માટે બેસ્ટ ઓપ્શન છે કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
4: કેજેઆઈટી સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટની ગેરંટી.
3: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે.
5: कार्यक्रम का आगाज कर रहे हैं फाइटर फिल्म के इस गीत के साथ, जिसे गाया है विशाल ददलानी और शेखर राव जियानी ने. कुमार की रचना है विशाल, शेखर का संगीत.

0: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા બીઈ કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે. KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટ ની ગેરંટી.
0: વિઝિટ અવર વેબસાઇટ KJIT.org ટુડે.
2: આ કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક હતા
3: KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી.
2: ડિપ્લોમા બીઈ તથા D2D એન્જિનિયરિંગના અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ જેમાં મળે છે 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી.
3: KJIT સાવલી. આપ છો વિવિધ ભારતી વડોદરાની સાથે 93.9 મેગાહર્ટ્ઝ પર. વડનેરકર જ્વેલર્સ ટાઈમ. અત્યારે સવારના 8:45 થઈ છે. વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા. વિવિધ ભારતીની સાથે આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ ચિત્રલોક.
4: આ ભાગના પ્રાયોજક છે MK ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ પાસે, વડોદરા.
5: તમારું ઘર, ઓફિસ કે દુકાનની ખરી સજાવટ એટલે MK ફર્નિચર, જેમનું પોતાનું જ મેન્યુફેક્ચરિંગ હોવાથી હોલસેલના ભાવે રિટેલમાં જ મળે છે બેસ્ટ ફર્નિચર.
6: 35 વર્ષના અતૂટ વિશ્વાસ સાથે 5 માળનો 12,000 સ્ક્વેર ફીટમાં ફેલાયેલો ભવ્ય શોરૂમ MK ફર્નિચર, જ્યાં બજાજ ફાઇનાન્સ અને કેપિટલ ફર્સ્ટ દ્વારા ફાઇનાન્સ ફેસિલિટી પણ ઉપલબ્ધ છે. તો આવો MK ફર્નિચર, મણિપુર કોમ્પ્લેક્સ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા. કોલ 9824300651.

0: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
1: હા, વરસાદમાં.
0: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરન સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
2: એક બાર ફિર સે સ્વાગત હૈ આપકા કાર્યક્રમ ચિત્રલોક મેં.

0: चित्रलोक
1: आ ભાગના પ્રાયોજક હતા એમ કે ફર્નિચર પાંચ માળનો ભવ્ય શોરૂમ પ્રતાપનગર બ્રિજ પાસે વડોદરા.
0: આપ જો વિવિધ ભારતી વડોદરાની સાથે 93.9 મેગાહર્ટ્ઝ પર સારા ગણદેવીકર જ્વેલર્સ ટાઈમ. અત્યારે સવારના 9 વાગ્યા છે. શુકનનું સોનું તો સારા ગણદેવીકરનું જ, સારાનું સોનું સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું સારા ગણદેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા. વિવિધ ભારતીની સાથે આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ ચિત્રલોક.
1: કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક છે અશોક આ ધ ગ્રેટ. મહાસેલમાં બ્રાન્ડેડ રેડીમેડ મેન્સવેર અને શૂઝ ખરીદો અકલ્પનીય ડિસ્કાઉન્ટ સાથે.
2: અરે, આટલી ઝડપથી ક્યાં જઈ રહ્યા છો?
3: અશોક આ ધ ગ્રેટ ના મહાસેલમાં જાયન્ટ પ્રખ્યાત કંપનીના બ્રાન્ડેડ રેડીમેડ મેન્સવેર તેમજ તેના શૂઝ મળી રહ્યા છે અકલ્પનીય ડિસ્કાઉન્ટ સાથે.
2: અકલ્પનીય ડિસ્કાઉન્ટ સાથે?
4: પણ ડિસ્કાઉન્ટ કેટલું મળશે?
2: અકલ્પનીય ડિસ્કાઉન્ટ.
5: અશોક આ ધ ગ્રેટ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
6: આ વાર્તા છે એક નર્સ અને એના અંતરમન ની. આવી ગઈ સેલેરી, હવે નવી બુટ્ટી,

0: ના, પહેલા બચત
1: પેલા બુટ્ટી.
0: સાંભળો, દર મહિને થોડું બચાવો, થોડું રોકાણ કરો અને થોડું એમરજન્સી માટે પણ બચાવો, જેથી રહો ચિંતા મુક્ત.
1: પણ બુટ્ટીનું શું
0: જાય છે કે મારું ઇન્જેક્શન?
2: આરબીઆઈ કહે છે,
3: નાણાકીય સમજદારી સમૃદ્ધ નારી.
4: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવું છે તો ડિપ્લોમા બીઈ કે ડી ટુ ડી માટે બેસ્ટ ઓપ્શન છે કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
5: કેજેઆઈટી સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટની ગેરંટી.
4: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે.
3: ब्रेक के बाद एक बार फिर आप सभी का स्वागत है चित्रलोक कार्यक्रम में विविध भारती से. लीजिए अब आपको सुनाते हैं टॉयलेट एक प्रेम कथा. इस फिल्म का गीत आवाजें सोनू निगम और श्रेया घोषाल की, गरिमा वहाल और सिद्धार्थ सिंह ने इसे लिखा है, विकी प्रसाद का संगीत.

0: ચિત્રલોક
1: કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક હતા અશોકા ધ ગ્રેટ. મહાસેલમાં બ્રાન્ડેડ રેડીમેડ મેન્સવેર અને શૂઝ ખરીદો અકલ્પનીય ડિસ્કાઉન્ટ સાથે.
2: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
3: હા, વરસાદમાં.
2: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
4: હર રોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી. મજેદાર નહીં, અસરદાર. ભારત કા ગમ એક્સપર્ટ.
1: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટ્ઝ પર આપ ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. શ્રોતા મિત્રો, સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
5: કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી,
1: ડિપ્લોમા બીઈ,

0: તથા ડી ટુ ડી એન્જિનિયરિંગના અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ, જેમાં મળે છે 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી.
1: કેજીઆઈટી સાવલી. અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
2: એમ કે ફર્નિચર, પાંચ માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા.
3: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
1: આર્ક બ્લાઇન્ડ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
3: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની.
1: યે હૈ આર્ક બ્લાઇન્ડ કી જિમ્મેદારી.

0: आप छो विविध भारती वडोदरानी साथे 93.9 मेगाहर्ट्ज पर प्रस्तुत छे अनुरूप विवाह संस्था द्वारा प्रायोजित कार्यक्रम शोध अनुरूप जोड़ीदारनी।
1: आ प्रोग्राम ना प्रायोजक अनुरूप विवाह संस्था।
2: नमस्ते, अनुरूप विवाह संस्था द्वारा प्रस्तुत शोध अनुरूप जोड़ीदारनी आ कार्यक्रम मा आपनु हार्दिक स्वागत छे। आजे अनुरूप गुजरात ना सीईओ प्रतीक्षाबेन गुड़वणी आपनी समक्ष छे। तो शुरू करिए आपनी बातचीत। नमस्ते प्रतीक्षाबेन।
3: नमस्ते श्रोताओ।
2: प्रतीक्षाबेन, आजे आप श्रोताओनी समक्ष શું નવી માહિતી અને શું મુદ્દાઓ લાવ્યા છો?
3: આજે હું આપ સૌને અમારા આવતા મહિનાના ગુજરાતી સમુદાય માટેના પરિચય સંમેલનની માહિતી આપવાનું છું, પણ એ બધી વગત આપતા પહેલે હું અનુરૂપનો અભિપ્રાય આપવા માંગુ છું।
2: શેના વિશેનો અભિપ્રાય?
3: ઓનલાઈન અને ઓફલાઈન સર્ચિંગ વિશે। તમને ખબર છે ના કે અનુરૂપની શરૂઆત થઈને 51 વર્ષ થયા છીએ। શરૂઆતના 2.5 દશકોમાં ન કોમ્પ્યુટર હતા અને ન ઇન્ટરનેટ અને ન વેબસાઇટ। પાત્રોની માહિતી પહેલે ચોપડીઓમાં લખેલી અને પછી ફાઇલોમાં પ્રિન્ટેડ હતી।
2: ઓ, ત્યાંથી લઈને આજ સુધીનો તમારો અનુભવ શું કહે છે?
3: એજ કે ટેકનોલોજીથી નોંધણીમાં સગવડ થઈ, દૂર દૂર રહેતા

0: લગ્ન ઈચ્છુક છોકરા છોકરીઓ ઘર બેઠે એકબીજાના શોધી શકે છે અને ચાટ કરી શકે છે, પરંતુ રૂબરૂ મુલાકાત વગર ઝડપી નિર્ણય કદી નથી લેવાતો. રૂબરૂ મળવાનો મહત્વ જેટલો કહું ઓછું જ છે કે
1: અને રૂબરૂ મુલાકાતની સગવડ પણ અનુરૂપ આપે છે, ખરું ને?
0: બિલકુલ, અમે સમજ્યા છીએ કે આજકાલની ફાસ્ટ લાઈફમાં છોકરા છોકરીઓને લગ્ન તો કરવા હોઈએ છીએ, પણ એમને પાસે સમયનો અભાવ છે. એટલે જ અમે દર વર્ષે જુદા જુદા શહેરોમાં 100 ની આસપાસ મીટઅપ ઇવેન્ટ્સ યોજ્યા છીએ.
1: અરે વાહ, તો ગુજરાતમાં હવે ક્યારે જોવા મળશે આ ઇવેન્ટ?
0: ઓગસ્ટ મહિનાની 23 તારીખે રવિવારે સવારે 10 વાગે પાલડી અમદાવાદમાં એક પરિચય સંમેલન યોજવામાં આવેલે છે, જેની નોંધણી ચાલુ જ છે. કાર્યક્રમમાં પાત્રો અને તેમના વાલીઓને પ્રવેશ મળશે. પાત્રોની આપસમાં ચર્ચા ચાલતી હશે ત્યારે વાલીઓ જુદા હોલમાં પાત્રોની માહિતી મળવેશ અને અનુરૂપ લાગતા પાત્રોના વાલીઓ સાથે વાતચીત કરી શકે છે.
1: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રી વાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા, 51 વર્ષના લાંબા અનુભવ વાળી અનુરૂપ વિવાહ સંસ્થા. આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો. વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1800267791 આ નંબર પર, 1800267791 અને વેબસાઇટ www.anurupvivah.com. પ્રતીક્ષાબેન, એક પ્રશ્ન છે. એક છોકરો અને એક છોકરી મીટિંગ કરે અને છોકરો છોકરી કાર્યક્રમમાં જાય, એમાં ફેર શું છે?
0: શ્રોતાઓ, કાર્યક્રમમાં આવવાની ઘણા લાભ છે. કાર્યક્રમમાં જેટલા પાત્રો સાથે તમારી વાતચીત થાય એટલાની સાથે જુદી જુદી વાત કરવા જાઓ તો મહિના નીકળી જાય, અને કાર્યક્રમમાં અનુરૂપના સભ્યોના હોય તેવા પાત્રો પણ હાજર રહી શકે છે.
1: સાંભળ્યું શ્રોતાઓ, મીટઅપ કાર્યક્રમોમાં જવાના ફાયદા. પ્રતીક્ષાબેન, આ કાર્યક્રમમાં કોણ આવી શકે અને નોંધણી ક્યાંથી કરે અને કેટલા પૈસા આપવાના હોય છે?
0: આ કાર્યક્રમમાં કોઈ પણ ઉંમરના કુંવારા પાત્રો ભાગ લઈ શકે છે. અમારી વેબસાઇટ, મોબાઈલ એપ અથવા ઓફિસમાંથી નોંધણી કરી શકાય. છોકરીઓ 199+ GST ભરવાના રહી છે, છોકરાઓ 299+ GST ભરવાના રહી છે. બીજી એક વાત, ખાસ કન્યાઓ માટે, જે કન્યાઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે એમને કાર્યક્રમની જ ફીમાં 1 વર્ષ માટે મેમ્બરશીપ મળશે.
1: અરે વાહ, તો ચાલો ગુજરાતી કન્યાઓ, 235 રૂપિયામાં સંમેલન અને મેમ્બરશીપ બંને મળી રહી છે. પ્રતીક્ષાબેન, તમે આજે અહીંયા આવ્યા અને આપણા ગુજરાતી સમુદાય માટે દર વખતની જેમ કંઈક નવું લાવ્યા તે બદલ આભાર.
0: તમારા પણ આભાર, શ્રોતાઓના પણ આભાર.
1: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રી વાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા, 51 વર્ષના લાંબા અનુભવ વાળી અનુરૂપ વિવાહ સંસ્થા. આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો. વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1800267791 આ નંબર પર, 1800267791 અને વેબસાઇટ www.anurupvivah.com.
2: નિર્માણની સંકલ્પના બા એમ જોગલેકર.
3: આપ સાંભળી રહ્યા હતા અનુરૂપ વિવાહ સંસ્થા દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ શોધ અનુરૂપ જોડીદારની. પ્રસારણ વિવિધ ભારતી વડોદરા પરથી કરવામાં આવ્યું. પૂજા મોનસૂન સેલમાં આ વર્ષે ફાયદાનો વરસાદ. મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.
4: વિવિધ ભારતી કે પાસ હૈ બેમિસાલ હસ્તિયો કા અનમોલ ખજાના. જરા સુનિયે કેસે બના યે ગાના.
5: ઘુંઘરૂ કી તરહ બજતા હી રહા હું.
6: કિસને કહા હૈ કે શોધન મેં એક લડકા આયા હૈ કલકત્તે સે, ગાના સુન લો ઉસકા, અગર તુમકો ઠીક લગે તો ગા લે.
4: સંગીતકાર રવિન્દ્ર જૈન.
6: શોધન ને કહા મેં ગાના નહીં સુનુંગા, ઉસકો બોલો રિકોર્ડિંગ રખ લેગા. 9 બજે કિશોરદા આ ગઈ સુબહ સુબહ, મુઝે ગાને કા મુખડા સુના દે. પહેલે મેં કહેતા થા अब मेरे लिए कहते हैं लोग,

સુરેશ વાડકરના સ્વરમાં ફિલ્મ ગમનની આ ગઝલ આપે સાંભળી. સંગીત નિર્દેશન જયદેવનું, બોલ શહરયારના.

બશર નવાઝની આ શબ્દરચનાને સ્વર આપ્યો ભૂપિંદરે, સંગીત આપ્યું ખયામે. ફિલ્મ બાજારની આ ગઝલ હતી.

0: રવિના સંગીત નિર્દેશનમાં નિકાહ ફિલ્મની આ ગઝલ હતી. સ્વર આપ્યો ગુલામ અલીએ, બોલ હસરત મુહાનીના. પર આપ છો વિવિધ ભારતી વડોદરાની સાથે. કેજીઆઈટી સાવલી ટાઈમ અત્યારે સવારના 10:15 થઈ છે. ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: सेहत आपकी, सुरक्षा हमारी. अब नहीं रहेगी मच्छरों से परेशानी, क्योंकि एक मच्छर इंसान को सोने नहीं देता है. नई टेक्नोलॉजी की मच्छर जाली के लिए संपर्क करें 45 वर्ष से आपकी सेवा में उपस्थित आरके ब्लाइंड्स, डांडिया बाजार, 9825027525. सेहत आपकी, सुरक्षा हमारी. यह है आरके ब्लाइंड्स की जिम्मेदारी.
2: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
3: હા, વરસાદમાં.
2: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરન સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.

0: ખૈફી આઝમીની શબ્દ રચના હતી ફિલ્મ અર્થમાંથી, સ્વર અને સંગીત જગજીત સિંઘના.
1: હરરોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી. મજેદાર નહીં અસરદાર, ભારત કા ગમ એક્સપર્ટ.

0: આ ગઝલ હતી. સંગીત આપ્યું ખયામે, બોલ નક્ષ લ્યાલપુરીના.
1: આજે તો પાર્ટી જોઈએ, પેલા ચેમ્પિયન સાથે એક સેલ્ફી થઈ જાય.
2: આઈડિયા, અહીં જ પાર્ટી કરીએ,
1: પિઝા પાર્ટી. યે, ચાલ તારું કાર્ડ અને પિન આપ.
3: મારા કાર્ડ ની ડિટેલ્સ હું જાતે નાખીશ. આરબીઆઈ કહે છે કે આપનો પિન, ઓટીપી, સીવીવી અથવા ઇન્ટરનેટ બેન્કિંગ પાસવર્ડ કોઈની પણ સાથે શેર ના કરો, અને ઓનલાઈન બેન્કિંગ ફક્ત પોતાના કમ્પ્યુટર, મોબાઈલ અથવા સુરક્ષિત નેટવર્ક થી જ કરો.
1: બાય ગર્લ્સ, ક્યાં જાય છે સાંભળ્યું? નહીં, નો શેરિંગ.
3: આરબીઆઈ કહે છે જાણકાર બનો, સતર્ક રહો.
0: સારા ગણદેવીકર જ્વેલર્સ, શુકનનું સોનું તો સારા ગણદેવીકરનું જ. સારાનું સોનું સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગણદેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા.

0: માસૂમ ફિલ્મની આ ગઝલ હતી આર ટી બર્મનના સંગીત નિર્દેશનમાં બોલ ગુલઝારના સ્વર અનુપ ઘોષાલનો.
1: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવું છે તો ડિપ્લોમા બીઈ કે ડી ટુ ડી માટે બેસ્ટ ઓપ્શન છે. કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
2: કેજેઆઈટી સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટની ગેરંટી.
1: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે.
0: પૂજા પ્લસ પૂજા મોનસૂન સેલમાં આ વર્ષે ફાયદાનો વરસાદ. મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા. આપ જો વિવિધ ભારતી વડોદરાની સાથે 93.9 મેગાહર્ટ્ઝ પર અને આપ માણી રહ્યા છો ફિલ્મી નોન ફિલ્મી ગઝલનો કાર્યક્રમ.

ઇજાઝત ફિલ્મની આ ગઝલ હતી આશા ભોંસલેના સ્વરમાં, સંગીત આરડી બર્મનનું, બોલ ગુલઝારના.

केजीआईटी सावली ધોરણ 12 સાયન્સ પછી એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.

0: ગુલઝારની આ શબ્દ રચનાને સ્વર આપ્યો ભૂપેન્દરે અને સંગીત જયદેવે. ફિલ્મ કરોંદાની આ ગઝલ હતી.
1: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
2: હા, વરસાદમાં.
1: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ નવરન સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.

કુલદીપ સિંહના સંગીત નિર્દેશનમાં સાથ સાથની આ ગઝલ હતી, સ્વર ચિત્રા સિંહનો, બોલ જાવેદ અખ્તરના.

તો મિત્રો, આ હતી આજના કાર્યક્રમની અંતિમ ગઝલ ફિલ્મ માસૂમમાંથી ભૂપેન્દ્ર સિંઘના સ્વરમાં. સંગીત મદન મોહનનું, બોલ ગુલસારના. આપ સાંભળી રહ્યા હતા ફિલ્મી નોન ફિલ્મી ગઝલનો કાર્યક્રમ. પ્રસારણ વિવિધ ભારતી વડોદરા પરથી કરવામાં આવ્યું.

1942 અ લવ સ્ટોરી ફિલ્મનું આ ગીત હતું કુમાર સાનુના સ્વરમાં. જાવેદ અખ્તરના બોલને સંગીત આપ્યું આર ડી બર્મને.

0: ઉદિત નારાયણના સ્વરમાં દિલજલે ફિલ્મનું આ ગીત હતું, સંગીત અનુ મલિકનું, ગીતકાર જાવેદ અખ્તર.
1: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવું છે તો ડિપ્લોમા બીઈ કે ડી ટુ ડી માટે બેસ્ટ ઓપ્શન છે કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
2: કેજેઆઈટી સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટ ની ગેરંટી.
1: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે.
0: સારા ગણદેવીકર જ્વેલર્સ.

શુકનનું સોનું તો સારા ગણદેવીકરનું જ. સારાનું સોનું સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગણદેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા.

ડુપ્લિકેટ ફિલ્મનું આ ગીત હતું કુમાર સાનુના સ્વરમાં, સંગીત ફરી એકવાર અનુ મલિકનું અને ગીતકાર પણ જાવેદ અખ્તર જ.

સમીરની આ શબ્દરચનાને સંગીતબદ્ધ કરી આનંદ મિલિંદે, સ્વર કુમાર સાનુ અને વિનોદ રાઠોડના ફિલ્મ હીરો નંબર 1 નું આ ગીત હતું.

વડનેરકર જ્વેલર્સ. વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.

0: અલકા યાજ્ઞિક અને સોનુ નિગમના જીવલ સ્વરોમાં ચોરી ચોરી ચુપકે ચુપકે આ ફિલ્મનું આ ગીત હતું. સંગીતબદ્ધ કર્યું અનુ મલિકે, બોલ આપ્યા સમીરે.
1: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
2: હા, વરસાદમાં.
1: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરન સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
0: KGIT સાવલી, ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ. KG ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી, સાવલી.

કુમાર સાનુ અને કવિતા કૃષ્ણમૂર્તિના યુગલસ્વરોમાં ખૂબસૂરત ફિલ્મનું આ ગીત હતું. સંગીત જતિન લલિતનું, ગીતકાર સંજય છેલ.

0: ઉત્તમ સિંઘના સંગીત નિર્દેશનમાં દુશ્મન ફિલ્મનું આ ગીત હતું. સ્વરલતા મંગેશકર અને ઉદિત નારાયણના, ગીતકાર આનંદ બક્ષી.
1: સેહત આપકી, સુરક્ષા હમારી. અબ નહીં રહેગી મચ્છરોં સે પરેશાની, ક્યુંકી એક મચ્છર ઇન્સાન કો સોને નહીં દેતા હૈ. નઈ ટેકનોલોજી કી મચ્છર જાલી કે લિયે સંપર્ક કરે 45 વર્ષ સે આપકી સેવા મે ઉપસ્થિત આર કે બ્લાઇન્ડ્સ, દાંડિયા બજાર, 9825027525. સેહત આપકી, સુરક્ષા હમારી. યે હૈ આર કે બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.

ફિલ્મ દીવાના મસ્તાનાનું આ ગીત હતું. ઉદિત નારાયણ, વિનોદ રાઠોડ અને અલકા યાજ્ઞિકના સ્વરોમાં સંગીત આપ્યું લક્ષ્મીકાંત પ્યારેલાલે, બોલ આનંદ બક્ષીના હતા. આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ ફિલ્મ સંગીત, પ્રસારણ વિવિધ ભારતી વડોદરા પરથી કરવામાં આવ્યું.

0: कोहिनूर फिल्म का गीत आपने सुना, दिलीप कुमार और मीना कुमारी पर फिल्माया गया नौशाद की तर्ज थी, और इस गीत की डिटेल हमारे श्रोताओं ने बिल्कुल ठीक लिखी है। बहुत बहुत आप सबका धन्यवाद श्रोताओं कार्यक्रम में शामिल होने के लिए, और उन सभी श्रोताओं का भी हम बहुत बहुत स्वागत करते हैं जो कार्यक्रम में नए जुड़े हैं। एक श्रोता ने हमारे लिखा है कि बनारस में छिटपुट बादल बरस रहे हैं और सुरीला सफर में फिर बारिश होने की।
1: आकाशवाणी समाचार यशवी मेहता वांचे छे। सौ प्रथम मुख्य समाचार। सरकारे लोकसभा में जाहिर परीक्षाओं सुधारणा बिल 2026 रजू कर्यो। विपक्षना भारे होबाड़ा वच्चे संसदना बन्ने गृहनी कामगीरी बपोरे 2 वाग्या सुधी स्थगित। आंदोलनकारी विद्यार्थी पर पोलिस कार्यवाहीनो विरोध करती अने हुमलानो भोग बनेला पोलिस कर्मीओना परिवारजनों द्वारा करायेली अरजीओनी सुप्रीम कोर्टमां आवतीकाले सुनावणी। આસામમાં મોટાભાગના અસરગ્રસ્ત વિસ્તારમાં પૂરના પાણી ઓસરતા સ્થિતિમાં સુધારો। પશ્ચિમ એશિયામાં સંઘર્ષ થંભી જતા ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડાને પગલે ભારતીય શેર બજારમાં ઉછાળો। વેઇટલિફ્ટર રાજા મુથુપંડીને કોમનવેલ્થ ગેમ્સમાં વેઇટલિફ્ટિંગ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદનની વર્ષા। લોકસભાની કાર્યવાહી 12 વાગે ફરી શરૂ થતાં જ સરકારે લોકસભામાં જાહેર પરીક્ષાઓ અન્યાયી માધ્યમ નિવારણ સુધારો બિલ 2026 રજૂ કર્યું છે। આ બિલ જાહેર પરીક્ષાઓ અન્યાયી માધ્યમ નિવારણ અધિનિયમ 2024માં સુધારો કરવાનો પ્રયાસ છે। આ બિલને કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું। શુક્રવારે કેન્દ્રીય મંત્રીમંડળે ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના અને પેપર લીક અને પરીક્ષામાં ગેરરીતિના કેસમાં કડક સજા સુનિશ્ચિત કરવા માટે બિલના ડ્રાફ્ટને મંજૂરી આપી હતી। જો કે લોકસભામાં વિપક્ષના હોબાળાને પગલે લોકસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરાઈ હતી। જો કે આ બિલ રજૂ કરતા અગાઉ જ્યારે આજે લોકસભાની કાર્યવાહી શરૂ થઈ ત્યારે નીટ મુદ્દા પર વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન પોલીસ કાર્યવાહીના વિરોધને કારણે વિપક્ષના વિરોધને પગલે સંસદના બંને ગૃહ બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યા હતા। જ્યારે સ્પીકરે પ્રશ્નકાળ શરૂ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે વિપક્ષના સભ્યોએ વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન કથિત પોલીસ કાર્યવાહીનો મુદ્દો ઉઠાવ્યો હતો। તેમણે કહ્યું કે પ્રશ્નકાળ દરમિયાન અન્ય કોઈ મુદ્દા કે બાબતો ઉઠાવવામાં આવશે નહીં। તેમણે વિપક્ષના સભ્યોને પ્રશ્નકાળ સારૂ રીતે ચલાવવામાં સહયોગ કરવા વિનંતી કરી હતી। સ્પીકરે કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોથી તેઓ કેટલાક સભ્યના વર્તન અને અવલોકન કરી રહ્યા છે જે ગૃહની ગરિમા અને શિષ્ટાચારને અનુરૂપ નથી।
2: कुछ दिनों से माननीय सदस्यों के विहार आचरण को देख रहा हूं, ये सदन की मर्यादाओं के आचरण के अनुरूप नहीं है। मैं फिर आपसे आग्रह कर रहा हूं, ऐसे माननीय सदस्यों के खिलाफ मुझे कार्रवाई करनी पड़ेगी जो सदन की मर्यादाओं परंपराओं को समाप्त करने का प्रयास कर रहे हैं। ये सदन है, सदन की मर्यादा बनाना रखना आपकी जिम्मेदारी है।
1: આ હોબાળા અગાઉ લોકસભાની કાર્યવાહી સવારે 11 વાગ્યે શરૂ થતાની સાથે જ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ભારતના સ્ટાર વેઇટલિફ્ટર્સ મીરાબાઈ ચાનુ, ચનામ્બમ ઋષિકાંતસિંહ, રાજા મુથુપંડી અને પેરા પાવરલિફ્ટર જાંડુ કુમારને સ્કોટલેન્ડના ગ્લાસ્ગોમાં 23મા કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતવા બદલ અભિનંદન આપ્યા હતા।
2: भारत की सुश्री मीराबाई चानू ने वेट लिफ्टिंग की 48 किलोग्राम वर्ग की प्रतियोगिता में स्वर्ण पदक जीता है। इस प्रतियोगिता में श्री ऋषिकांत सिंह चनम बम तथा श्री राजा मुत्थु पांडी ने उत्कृष्ट प्रदर्शन करते हुए रजत पदक जीता है। मैं सदन की ओर से जीतने वाले सभी खिलाड़ियों को इस ऐतिहासिक उपलब्धि पर हार्दिक बधाई तथा भविष्य के लिए शुभकामनाएं देता हूं।
1: રાજ્ય

0: સભામાં પણ આવી જ પરિસ્થિતિ હતી જ્યારે ગૃહ સવારે શરૂ થતાં જ વિપક્ષી સભ્યોના હોબાળા વચ્ચે ગૃહ બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યું હતું. સરકારે લોકસભામાં પરીક્ષા સુધારણા બિલ રજૂ કર્યું હતું. આ બિલ રજૂ કરતા અગાઉ સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજીજુએ તમામ સંસદ સભ્યને પરીક્ષા સુધારણા બિલ પર ચર્ચામાં ભાગ લેવા અપીલ કરી છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી રિજીજુએ કહ્યું કે યુવા પેઢીનો અવાજ અને વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લેવામાં આવેલા ઐતિહાસિક નિર્ણય સાંભળ્યા પછી તેઓ તમામ સાંસદોને આજે ચર્ચામાં ભાગ લેવા માટે અપીલ કરી છે.
1: तो हम चाहते हैं कि सारा पार्टी, चाहे ऑपोजिशन हो, सरकार के हो, सब इसमें चर्चा में भाग लेना चाहिए. और इतना बड़ा फैसला लेने के बाद आज जो एग्जाम पेपर लीक को लेकर के इतना कठोर कानून बना रहे हैं, इसमें अगर चर्चा नहीं करेंगे और डिस्टर्ब करेंगे तो अच्छा मैसेज नहीं जाएगा.
0: પરીક્ષાના પેપર લીકના મુદ્દા પર વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ સામે પોલીસ બળનો વધુ પડતો ઉપયોગ કરવાનો આરોપ લગાવતી અરજીઓની સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે સુનાવણી થશે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોય મલ્યા બાગચી અને વી મોહનાની બનેલી બેન્ચે વિરોધ પ્રદર્શન દરમિયાન હુમલાનો ભોગ બનેલા પોલીસકર્મીઓના પરિવારના કેટલાક સભ્યો દ્વારા દાખલ કરાયેલી એક અલગ અરજી અને અન્ય સૂચિબદ્ધ અરજી પર સુનાવણી કરશે. દરમિયાન મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે આજે અવલોકન કર્યું કે શાંતિપૂર્ણ અને કાયદેસર વિરોધ કરવાનો અધિકાર બંધારણીય રીતે સુરક્ષિત છે. કેન્દ્ર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે તેઓ કોર્ટને મદદ કરશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ @EIRNews_ABAD ને ફોલો કરશો. આસામમાં મોટાભાગના અસરગ્રસ્ત વિસ્તારમાં પૂરના પાણી ઓસરી ગયા હોવાથી પૂરની સ્થિતિમાં સુધારો થયો છે. શિવસાગર, ગોલાઘાટ, જોરહાટ અને ચરાઇદેવ જેવા સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લામાં 109 રાહત શિબિરમાં 37,000થી વધુ લોકો આશ્રય લઈ રહ્યા છે. સરકારી એજન્સી અસરગ્રસ્ત લોકોમાં રાહત સામગ્રીનું વિતરણ કરવા માટે મિશન મોડ પર કામ કરી રહી છે. દરમિયાન ગઈકાલે સાંજે ચરાઇદેવ જિલ્લાના સોનારીમાં પૂરને કારણે 2 લોકોના મૃત્યુ થયા હતા, જેના કારણે રાજ્યમાં પૂરથી મૃત્યુઆંક 68 થયો છે. આસામના મુખ્યમંત્રી ડોક્ટર હિમંતા બિસ્વા શર્માએ સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે રાજ્ય પૂરમાંથી બહાર આવી રહ્યું છે, તેથી અસરગ્રસ્ત વિસ્તારમાં તબક્કાવાર રીતે વીજળી પુનઃસ્થાપન કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે. નાગાલેન્ડના વિવિધ ભાગોમાંથી ફસાયેલા મુસાફરને ઉગારવા માટેના ભારતીય વાયુસેનાએ હવાઈ માનવતાવાદી અભિયાન યથાવત રાખ્યા છે. વર્તમાન ચોમાસામાં ભારે વરસાદના પગલે અનેક માર્ગ બંધ થયા છે. લોંગલેંગ જિલ્લા હેઠળના નમસાંગ સર્કલમાં ઈએસી મુખ્યાલયમાં 2 ભારતીય વાયુસેના હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા. તેમણે કુલ 42 ફસાયેલા મુસાફરને હેમખેમ બહાર કાઢ્યા. અગાઉ 23 અને 24 જુલાઈના રોજ આઈએએફએ કુલ 148 ફસાયેલા મુસાફરને બચાવ્યા હતા. ભારતીય હવામાન વિભાગે આજે ઓડિશા અને છત્તીસગઢમાં અલગ અલગ સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી પર બનેલા દબાણના પ્રભાવ હેઠળ ઓડિશામાં અત્યંત ભારે વરસાદ પડશે. દેશ આજે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને પ્રખ્યાત વૈજ્ઞાનિક ડોક્ટર એપીજે અબ્દુલ કલામને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યો છે. ડોક્ટર કલામે ભારતના અવકાશ અને મિસાઇલ વિકાસ કાર્યક્રમમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેઓ ભારતના મિસાઇલ મેન તરીકે પણ જાણીતા છે. વર્ષ 2015માં આજના દિવસે તેમનું નિધન થયું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર એપીજે અબ્દુલ કલામને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પી. સોશિયલ મીડિયા સંદેશમાં ગૃહમંત્રીએ ડોક્ટર એપીજે અબ્દુલ કલામને ભારતના અવકાશ અને મિસાઇલ કાર્યક્રમના શિલ્પી ગણાવ્યા. તેમણે કહ્યું કે ડોક્ટર કલામ હંમેશા દેશભક્ત માટે એક આદર્શ બની રહેશે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ સીઆરપીએફના સ્થાપના દિવસ નિમિત્તે ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે સોશિયલ મીડિયા સંદેશ મારફતે શુભેચ્છા પાઠવી. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે અનુકરણીય હિંમત, અતૂટ સમર્પણ અને વ્યાવસાયિકતાના ઉચ્ચતમ ધોરણ સાથે સીઆરપીએફે રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને આંતરિક સુરક્ષાના રક્ષણમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. શ્રી શાહે કહ્યું, નક્સલવાદને નાબૂદ કરવાનું હોય કે ભારતની શાંતિ અને પ્રગતિનું રક્ષણ કરવાનું હોય, આ દળ હંમેશા રાષ્ટ્રની અપેક્ષાઓ પર ખરું ઉતર્યું છે. સંરક્ષણ મંત્રીએ જણાવ્યું કે સીઆરપીએફે અતૂટ હિંમત, અસાધારણ વ્યવસાયિકતા અને નિસ્વાર્થ સેવાનું પ્રતીક છે. પશ્ચિમ એશિયામાં સંઘર્ષ ઘટતા જ બ્રેન્ટ અને વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ ક્રૂડમાં 7% વધુનો ઘટાડો નોંધાયો હતો. બંને દેશમાં બોમ્બારો અટકતા જ બ્રેન્ટ ક્રૂડ સરકીને $91 પ્રતિ બેરલ અને ડબલ્યુટીઆઈ ક્રૂડનો ભાવ ઘટીને $85 સુધી પહોંચી ગયો હતો. યુદ્ધ વિરામ સમાપ્ત થયા બાદ અમેરિકા અને ઇરાન બંને દેશોએ એકબીજા પર હુમલા શરૂ કર્યા હતા.

જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલની કિંમત $100 પ્રતિ બેરલના સ્તરની નજીક પહોંચી ગયું હતું. ભૂરાજકીય ચિંતા અને ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડા વચ્ચે આજે બપોરના સત્રમાં બેન્ચમાર્ક સ્થાનિક ઇક્વિટી સૂચકાંક લગભગ 1% વધારા સાથે ટ્રેડ કરી રહ્યા હતા. સેન્સેક્સ 675 પોઈન્ટ કરતાં વધુ વધી, જ્યારે નિફટી 190 પોઈન્ટ કરતાં વધુને કારોબાર કરી રહ્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે વેઇટલિફ્ટર રાજા મુથુપંડીને 2026 કોમનવેલ્થ ગેમ્સમાં પુરૂષની 75 કિલોગ્રામ વેઇટલિફ્ટિંગ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે રાષ્ટ્રને રાજા મુથુપંડીની સિદ્ધિ પર ગર્વ છે. તેમણે તેમના ભવિષ્યના પ્રયાસ માટે શુભેચ્છા પણ પાઠવી હતી. સરકારે લોકસભામાં જાહેર પરીક્ષાઓ સુધારણા બિલ 2026 રજૂ કર્યું. વિપક્ષના ભારે હોબાળા વચ્ચે સંસદના બંને ગૃહની કામગીરી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત. આંદોલનકારી વિદ્યાર્થી પર પોલીસ કાર્યવાહીનો વિરોધ કરતી અને હુમલાનો ભોગ બનેલા પોલીસકર્મીના પરિવારજનો દ્વારા કરાયેલી અરજીની સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે સુનાવણી. આસામમાં મોટાભાગના અસરગ્રસ્ત વિસ્તારમાં પૂરના પાણી ઓસરતા સ્થિતિમાં સુધારો. પશ્ચિમ એશિયામાં સંઘર્ષ થંભી જતા ક્રૂડ ઓઇલમાં ઘટાડાના પગલે ભારતીય શેરબજારમાં ઉછાળો. અને વેઇટલિફ્ટર રાજા મુથુપંડીને કોમનવેલ્થ ગેમ્સમાં વેઇટલિફ્ટિંગ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદનની વર્ષા. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ બપોરે 2 વાગે 30 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: देश में सही संदेश नहीं जाएगा। अमरीका और ईरान के सैन्य हमले रुकने के बाद वैश्विक कच्चे तेल की कीमतों में लगभग 6% की गिरावट। बंगाल की खाड़ी के ऊपर हवा का गहरा दबाव बनने से उड़ीसा, छत्तीसगढ़ और पश्चिम बंगाल के गंगई क्षेत्रों में मूसलाधार वर्षा का अनुमान। और ईशा सिंह ने ISSF विश्व कप निशानेबाजी में महिलाओं की 25 मीटर पिस्टल स्पर्धा में स्वर्ण पदक जीता, मनु भाकर को कांस्य पदक। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: ये है विविध भारती राष्ट्रीय।
2: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર યશ્વી મહેતા વાંચે છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગુજરાત જહાજ નિર્માણ અને સમારકામ નીતિ 2026નું અનાવરણ કર્યું। આ નીતિનો ઉદ્દેશ રાજ્યમાં દરિયાઈ સાધન સામગ્રી ઉત્પાદન, સંશોધન અને વિકાસ, કૌશલ્ય વિકાસ તથા ગ્રીન સ્માર્ટ શિપયાર્ડ્સના ભવિષ્યલક્ષી જહાજ નિર્માણ માળખાના નિર્માણનો છે। આ નીતિ રાજ્યમાં જહાજ નિર્માણ ક્ષમતા 50 લાખ ડેડવીટ ટનેજથી વધુ સુધી વધારવા, બે સંકલિત મેગા શિપબિલ્ડિંગ પાર્ક્સની સ્થાપના તેમજ 5 લાખથી વધુ વ્યક્તિઓને કૌશલ્ય વિકાસ અને ક્ષમતાવર્ધન માટે તાલીમ આપવાની દિશામાં પ્રેરક બળ બનશે। આ નીતિ અંતર્ગત પોરબંદર જિલ્લાના કુછડી ખાતે મેગા ગ્રીનફિલ્ડ શિપબિલ્ડિંગ ક્લસ્ટરને બળ આપવા માટે આશરે 3,300 કરોડની સામાન્ય મરીન અને જમીન આધારિત માળખાકીય સુવિધાઓ વિકસાવાશે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સાયબર નાણાકીય છેતરપિંડી માટે E0 FIR સેવાનો પ્રારંભ કરાવ્યો। આ નવી પહેલ અંતર્ગત હવે સાયબર છેતરપિંડીનો ભોગ બનેલા નાગરિકોને પ્રાથમિક ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશન સુધી જવાની જરૂર રહેશે નહીં। આ સેવા શરૂ થયા બાદ પ્રથમ E0 FIR નોંધાવનાર ફરિયાદીની 15 લાખ રૂપિયાથી વધુની રકમ બચાવી લેવાઈ છે। આ અંગે સાયબર સેન્ટર ઓફ એક્સલન્સના IGP બિપિન આહિરેએ જણાવ્યું હતું કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર સાથે સંકલન સાધીને આ પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવી છે।
3: સામાન્ય પબ્લિકને એવું રાહત રહેશે કે એમને FIR કરવા માટે પોલીસ સ્ટેશન સુધી પહોંચવાનું નહીં રહેશે, અને એ FIR તરત જ જયારે 1930 હેલ્પલાઇન પર એ જયારે સાયબર ફ્રોડની માહિતી આપશે ત્યારે ઓટોમેટિકલી E0 FIR તૈયાર થઈને જે તે પોલીસ સ્ટેશનમાં એમનો જ્યુરિસ્ડિક્શન હશે FIRનો એને પહોંચી જશે, અને એ પોલીસ સ્ટેશન કમ્પ્લેનન્ટને વિક્ટીમને કોન્ટેક્ટ કરીને એમને પોલીસ સ્ટેશનમાં બોલાવીને આખી વિગતવાર માહિતી લઈને એમાં એકચ્યુઅલ FIRમાં રજીસ્ટર કરીને એના ઉપર ઇન્વેસ્ટિગેશન ડાયરેક્ટ ચાલુ કરશે।
2: રાજ્યમાં થઈ રહેલી મેઘમહેર વચ્ચે 13 જળાશય છલકાયા છે। સત્તાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે 21 જળાશય હાઈ એલર્ટ પર છે। આ ઉપરાંત તંત્ર દ્વારા 5 જળાશય એલર્ટ પર, જ્યારે 13 જળાશય માટે વોર્નિંગ જાહેર કરવામાં આવી છે। રાજ્યના 207 જેટલા જળાશયમાં 54% વધુ જળસંગ્રહ છે। રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા બંધ 69.25% ભરાયો છે। ડેમમાં હાલ 3,232 ક્યુસિક પાણીની આવક નોંધાઈ છે। દક્ષિણ ગુજરાતના દમણગંગા ડેમમાં સૌથી વધુ 27,412 ક્યુસિક પાણીની આવક સામે 37,000થી વધુ ક્યુસિક પાણીની જાવક નોંધાઈ છે। મોરબીના ઘોડાદ્રોઈ ડેમમાંથી પાણીની આવકના પગલે જીકીયારી કોઝવે પર પાણી ફરી વળતા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રસ્તો બંધ કરાયો। દરમિયાન આજે રાજ્યના 170 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો, જેમાં બનાસકાંઠાના અમીરગઢ અને પાલનપુર તેમજ અમદાવાદના દસક્રોઈમાં 1.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો। દ્વારકામાં ફરી એક વખત દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઈ છે। બરડિયા ખાતે રાષ્ટ્રીય ધોરીમાર્ગ સત્તામંડળ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી, જેમાં વાણિજ્ય બાંધકામ અને ધાર્મિક દબાણ દૂર કરાયા હતા। અગાઉ 150થી વધુ નોટિસ આપ્યા બાદ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી। મહેસાણા જિલ્લાના વિસનગરના તરફ ગામના તળાવમાં ડૂબી જતા યુવકનું મોત થયું છે। અમારા પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે યુવાન તળાવમાં નહાવા પડ્યા બાદ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો। ઘટનાને પગલે ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને 12 કલાકની જહેમત બાદ યુવકનો મૃતદેહ બહાર કાઢાયો હતો। ઘટના અંગે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। જૂનાગઢ સહિત ગ્રામ્ય પંથકમાં આજથી જયા પાર્વતી વ્રતનો ઉત્સાહભેર પ્રારંભ થયો છે, જેમાં 5 દિવસ સુધી મીઠા વગરનું મોડું ખાઈને કુમારિકાઓ ભગવાન શિવ પાર્વતીની પૂજા કરે છે। જૂનાગઢના શિવ મંદિરમાં પૂજન સાથે શરૂ થયેલી આ વ્રતની ઉજવણી ગુરૂવાર સુધી ચાલશે। સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મંજૂર કરવામાં આવેલા કામને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી। ઉપરાંત બેઠકમાં કુલ 13 કામને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી। ઉપરાંત બાર સમિતિના ચેરમેન અને સભ્યની પણ વરણી કરવામાં આવી હતી। જાપાનમાં યોજાનારી આગામી એશિયન ગેમ્સમાં ગુજરાતના 9 ખેલાડીઓ અને 1 રિઝર્વ ખેલાડી ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આ તકે નાયબ મુખ્યમંત્રી

મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ગુજરાત હવે સ્પોર્ટ્સ માટે ગ્લોબલ પાવરહાઉસ બની રહ્યું છે. ગુજરાતનો રમતગમતનો ગ્રાફ ખૂબ જ ઝડપથી ઉપર જઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે 2014માં યોજાયેલી એશિયન ગેમ્સમાં રાજ્યના માત્ર 3 ખેલાડીઓએ ભાગ લીધો હતો, જે સંખ્યા વધીને આજે 3 ગણી થઈ ગઈ છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ EIR News_ABAD ને ફોલો કરી શકશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવું છે તો ડિપ્લોમા બીઈ કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે. KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટ ની ગેરંટી.
0: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે.
2: ચશ્મા નહીં દે રહે હૈ, લેકિન એક સીધી ચીજ હૈ. દેખિયે, દેખને કે લિયે અગર બચ્ચા ઘર મે ભી ટીવી દેખના હો, કુછ નજદીક આ રહા હૈ બહોત, આપ ઉસકો બોલે નહીં પીછે જાકે ભઈ તો, લેકિન તો ભી બચ્ચા આગે આ રહા હૈ દેખને કે લિયે, તો ઇસકા યે હો સકતા હૈ કે ઉસકો પીછે સે દિખાઈ નહીં દે રહા સ્પષ્ટ, યા તો જબ કભી વો કિતાબ પઢને કી કોશિશ કર રહા હૈ, કિતાબ બહોત નજદીક લેકે પઢ રહા હૈ, તો યે એક ચીજ હોતી હૈ કે ઉસકો જો નોર્મલ જીતના અંતર રખને ચાહીએ વો અંતર પે દિખાઈ નહીં દે રહા બચ્ચે કો, તો બચ્ચા જ્યાદા નજદીક લે રહા હૈ. દૂસરી ચીજ હૈ ટીવી કે નજદીક જાના યા તો બહોત નજદીક સે લેકે પઢના. તીસરી ચીજ હૈ કાફી ટાઈમ આપ દેખ સકેંગે કે બચ્ચે કી એક આંખ થોડી દેખતે ટાઈમ ટેઢી હોને ચાલુ હો જાતી હૈ, ક્યોંકિ યે જ્યાદાતર હોતા હૈ અગર દોનો આંખ મે નંબર મે ફર્ક હો તો. તો હમકો દેખને કે લિયે દોનો આંખ ચાહીએ, 360 ડિગ્રીઝ જો હમ કહેતે હૈં ઇમેજ આને કે લિયે, તો અગર દોનો આંખ મે નંબર કા ફર્ક હો તો જો દિમાગ હૈ ઉસકો વો ઇમેજ ઉસકા સ્પ્લિટ હો જાતા હૈ, દો હો જાતા હૈ, તો ઉસકો સીધે કરને કે લિયે દિમાગ જો હૈ એક આંખ કો અંદર લે લેતા હૈ, તો જો હમ આંખ કે ટેઢાપન યા સ્ક્વિન્ટ કહેતે હૈં વો હૈ. ઓર અગર નંબર બહોત જ્યાદા હો તો દિમાગ કહેતા હૈ ઠીક હૈ ઇસ આંખ સે દેખને મે મુજે દિક્કત હો રહી હૈ, મેં ઇસકો બહાર નિકાલ દેતા હું, તો આંખ બહાર નિકલ જાતી હૈ. આપને દોનો દેખા રહેગા બચ્ચો મે એક આંખ અંદર આતે હુએ યા એક આંખ બહાર જાતે હુએ.
3: જી જી.
2: તો યે જો હૈ અગર મા બાપ કો યે દિખાઈ પડે તો ઉનકો કિસી ભી આંખ કે ડોક્ટર કો જાકે બચ્ચે કા ચેકઅપ કરના બહોત જરૂરી હૈ.
3: જી જી. ઓર ઇસકે અલાવા ક્યા આંખો કી કોઈ વિરૂપતા હોતી હૈ જિસ પર નજર રખના ચાહીએ, પેદાઇશી કોઈ દિક્કત હૈ?
2: પેદાઇશી દુબારા આજકલ ચેકઅપ હોઈ જાતા હૈ મેટરનિટી કે બાદ, લેકિન અગર બચ્ચા ફોકસ નહીં કર રહા યા તો બચ્ચે કી જો પ્યુપલ રહેતી હૈ જો બીચ કી કીકી રહેતી હૈ ઉસમે કોઈ સફેદી વગેરે ઉનકો દિખાઈ દે તો પતા ચલે કે આંખ મે કોઈ જરૂર પ્રોબ્લમ હૈ, દિક્કત હૈ, તો તુરંત ઉનકો જરા ભી રુકને નહીં ચાહીએ.
3: જી. કઈ બાર તિરછી આંખે હોતી હૈ તો ઉન્હે કિસ તરહ સે ઠીક કિયા જા સકતા હૈ?
2: વહી કહે રહા હું, તિરછી આંખે જો હૈ જિસકો સ્ક્વિન્ટ કહેતે હૈ, જો આપકો મેં કહે રહા થા.
3: જી.
2: તિરછી આંખે નંબર કે વજહ સે હી હોતી હૈ જ્યાદાતર, કમઝોરી કે વજહ સે ભી હોતી હૈ. અગર દોનો આંખ મે સે કિસી આંખ કે મસલ્સ કમઝોર હો તો વો આંખ બહાર ઘૂમ જાતી હૈ, તો જિસકો હમ લોગ તિરછી આંખે યા સ્ક્વિન્ટ કહેતે હૈ. શરૂઆત ઉસકી ચેકિંગ સે હોતી હૈ, અગર નંબર હો તો નંબર દિયા જાતા હૈ, નંબર સે કરેક્શન હોતા હૈ, અગર નંબર સે ભી ઉસકે સાથ ભી આજકલ કાફી નયે નયે ટ્રીટમેન્ટ્સ આયે હૈ, ઓનલાઈન ટ્રીટમેન્ટ્સ ભી આયે હૈ, જિસકે વજહ સે હમ બચ્ચો કો ફોકસ કરને કે લિયે સિખાતે હૈ, જૈસે કે ગેમ્સ કી તરહ રહેતે હૈ લેકિન ઉનકો ફોકસ કરને કે લિયે સિખાતે હૈ. અગર ઉસસે ભી ના હો તો ફિર ઓપરેશન કરકે વો ટેઢી આંખ કો સીધી કી જા સકતી હૈ.
3: જી.
2: જો સ્ક્વિન્ટ સર્જરી કહેતે હૈ.
3: જી. ડોક્ટર સાહેબ, ચૂંકિ બચ્ચો કી બાતે ચલ રહી હૈ તો થોડા સા આગે બઢતે હુએ, હમને યે તો દેખા કે આંખો પર દબાવ ઓર સ્ક્રીન કા જો અસર હૈ વો ના પડે ઉસકે લિયે હમકો કિસ તરહ સે થોડે થોડે દેર મે બ્રેક લેતે રહેના ચાહીએ, ઓર વો તમામ ચીઝે હૈ, પર પોષણ સે જુડી ચીઝે કૌન સી હૈ જો ખાસ તોર પર બઢતી ઉમ્ર કે બચ્ચો યા હમ અડલ્ટ્સ કી ભી ઇસમે બાત કર લે કે જિસસે ઉનકી આંખો કી સેહત બહેતર હૈ?
2: મેરે હિસાબ સે પેટ કો ઓર આંખો કા કોઈ કનેક્શન નહીં હૈ, મેં આપકો ઓનેસ્ટલી કહેતા હું.
3: જી.
2: વરના હર રોજ ખાના ખાને કે બાદ હમારા નંબર બદલી હો જાતા.

0: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટઝ પર આપી ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. શ્રોતા મિત્રો, સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
1: કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી.
2: ડિપ્લોમા, બીઈ તથા D2D એન્જિનિયરિંગના અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ, જેમાં મળે છે 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી.
1: KJIT સાવલી. અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
0: MK ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા.
3: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
1: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
4: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની.
1: યે હૈ આર્ક બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.

0: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
1: હા, વરસાદમાં.
0: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરન સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
2: બાપ ડાલા, એક ભાઈ ડાલા, વગેરે વગેરે, એક પાન વાલા ડાલા, સહિત કો પકડા લિયા ઓર ઉસને કહા ફિર મુજે વી હેવ ટુ ગો ટુ જામા મસ્જિદ, પુરાની દિલ્હી જાના પડેગા. મેને કહા પુરાની દિલ્હી ક્યા કરોગે જાકે, પાન વાલે કા અગર મુજે કરના હૈ રોલ તો મુજે દેખના નહીં ચાહીએ પાન વાલે વગેરે. તો મેને કહા યે નસીર કે બાદ યે એક
1: ઓર આ ગયા,
2: એક ઓર આ ગયા.
3: કા જલ્દી બુલબુલ, કોઈ ઓર કર્જેદાર લગ ગયા તેરે પીછે ક્યા?
4: અરે લલન મિયા, આપ કાટ દેના રસ્તા, અબ મેરા કામ નહીં હોગા.
5: दास्तान सई परांजपे की, उजाले उनकी यादों के. 19 जुलाई से 9 अगस्त शाम 4 बजे सिर्फ विविध भारती पर
6: सुनिए.
7: लक्ष्मीकांत प्यारेलाल के संगीत निर्देशन में SH बिहारी की रचना, आवाजें लता मंगेशकर और शब्बीर कुमार की, फिल्म का नाम प्यार झुकता नहीं.

વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. પૂજા પ્લસ પૂજા મોન્સૂન સેલમાં આ વર્ષે ફાયદાનો વરસાદ. મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ. પૂજા પ્લસ રાવપુરા વડોદરા.

0: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
1: હા, વરસાદમાં.
0: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરન સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.

0: લગ્નની શોપિંગ થઈ?
1: હા વરસાદમાં.
0: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરન સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
2: और आइए अब सुनते हैं फिल्म बजीरा में लता मंगेशकर को, रचनाकार गुलजार साहब और धुन राहुल देव बर्मन की.

0: देश की सुरक्षा कवच देश का।
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે। સૌપ્રથમ મુખ્ય સમાચાર। લોકસભામાં આજે જાહેર પરીક્ષા ગેરરીતિ નિવારણ સુધારા વિધેયક 2026 રજૂ કરાયું। સંશોધન અને વિકાસની નેમ સાથે ગુજરાત જહાજ નિર્માણ અને સમારકામ નીતિ 2026નું અનાવરણ। ઔદ્યોગિક વિકાસને વેગ આપવા રાજ્યમાં 2999 કરોડથી વધુની વિવિધ ઔદ્યોગિક પરિયોજનાને લીલી ઝંડી અપાઈ। અતિવૃષ્ટિ પ્રભાવિત વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નવા પાઠ્યપુસ્તકો અપાશે। ચારેક દિવસ સુધી ધમાકેદાર વરસ્યા બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું અને આગામી એશિયન ગેમ્સમાં ગુજરાતના 9 ખેલાડીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશે। સમાચાર વિગતવાર। લોકસભામાં આજે જાહેર પરીક્ષા ગેરરીતિ નિવારણ સુધારા વિધેયક 2026 રજૂ કરાયું। આ વિધેયક જાહેર પરીક્ષા ગેરરીતિ નિવારણ અધિનિયમ 2024માં સુધારો કરે છે। કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે ગૃહમાં આ વિધેયક રજૂ કર્યું। આ કાયદામાં ઘણી મહત્વપૂર્ણ જોગવાઈઓ સામેલ છે, જેમાં 10 વર્ષ સુધીની કેદ, 10 કરોડ રૂપિયા સુધીનો દંડ અને દોષિત ગુનેગારોની મિલકતો જપ્ત કરવા જેવી કડક સજાનો સમાવેશ થાય છે। કેસોના ઝડપી નિકાલ માટે કાયદામાં દરેક રાજ્ય સરકાર અને કેન્દ્રશાસિત પ્રદેશને દૈનિક ટ્રાયલ માટે ખાસ ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપનાનો ઉલ્લેખ કરાયો છે। તેમાં ગુનાઓની તપાસ પોલીસ સ્ટેશનમાં માહિતી નોંધાયની તારીખથી 2 મહિનાની અંદર પૂર્ણ કરવા અને ચાર્જશીટ દાખલ થાયના 3 મહિનાની અંદર ટ્રાયલ

0: પૂર્ણ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગુજરાત જહાજ નિર્માણ અને સમારકામ નીતિ 2026નું અનાવરણ કર્યું. આ નીતિ રાજ્ય તેમજ દેશના જહાજ નિર્માણ ક્ષેત્રને નવી દિશા આપશે. સાંભળીએ એક અહેવાલ.
1: આ નીતિમાં શિપયાર્ડ્સ અને સહાયક ઉદ્યોગોનો વિકાસ, કૌશલ્ય વિકાસ અને ક્ષમતાવર્ધન, ટકાઉ અને હરિત જહાજ મથક સંશોધન અને વિકાસને પ્રોત્સાહન અપાયું છે. આ નીતિનું મહત્વનું આકર્ષણ સંકલિત ભવ્ય જહાજ નિર્માણ પાર્કનો વિકાસ છે. રોકાણ અને ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે આ નીતિ હેઠળ વિવિધ નાણાકીય અને બિન નાણાકીય પ્રોત્સાહનો અપાશે. તેમાં મૂડી સહાય, સ્ટેમ્પ ડ્યુટીની પરતફેર, વ્યાજ સહાય, ડ્રેજિંગ સહાય, એમએસએમઈ પાસે ખરીદીને પ્રોત્સાહિત કરવા સબસીડી, વીજ દરમાં સહાય અને પાણીના ચાર્જમાં સબસીડી અપાશે. આ નીતિ રાજ્યમાં જહાજ નિર્માણ ક્ષમતા 50 લાખ દીઠ વેટ ટનેજથી વધારવા તેમજ 5 લાખથી વધુ વ્યક્તિઓને કૌશલ્ય વિકાસ અને ક્ષમતાવર્ધન માટે તાલીમ આપવાની દિશામાં પ્રેરક બળ બનશે. મયુર સોલંકી, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: રાજ્યમાં ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે 2,999 કરોડથી વધુની વિવિધ ઔદ્યોગિક પરિયોજનાને આજે લીલી ઝંડી આપવામાં આવી છે. ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલી શ્રેણીબદ્ધ બેઠકોમાં 32 જેટલી પરિયોજનાને મંજૂરી અપાઈ છે, જેમાં કમિટીએ 1,977 કરોડના કુલ મૂડીરોકાણ ધરાવતી અરજીઓ મંજૂર કરી, જેનાથી અંદાજે 4,739 સીધી રોજગારી ઉભી થવાની ધારણા છે. મોટા ઉદ્યોગો અને ટ્રસ્ટ સેક્ટર યોજના માટેની કેપિટલ સબસીડી હેઠળ અરજીઓ પર વિચારણા કરવા માટે પણ કમિટીની બેઠક યોજાઈ, જેમાં સમિતિએ 649 કરોડના રોકાણ ધરાવતા પ્રોજેક્ટને મંજૂરી આપી છે, જેનાથી અંદાજે 871 સીધી રોજગારીનું સર્જન થશે. આ ઉપરાંત ટેક્સટાઇલ યોજના હેઠળ 3 એકમો પણ મંજૂર કરાયા. આજે 4 ઔદ્યોગિક પાર્કને લીલી ઝંડી આપવામાં આવી. સાયબર છેતરપિંડીનો ભોગ બનેલા નાગરિકોને હવે પ્રાથમિક ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશન સુધી જવાની જરૂર રહેશે નહીં. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ શરૂ કરાવેલી E0 FIR સેવા અંતર્ગત 1930 હેલ્પલાઇન પર ફરિયાદ નોંધાવતાની સાથે જ સંબંધિત કેસની E0 FIR આપોઆપ તૈયાર થઈ સંબંધિત પોલીસ સ્ટેશનને મોકલી આપવામાં આવશે, જેથી કાર્યવાહી વધુ ઝડપથી શરૂ થઈ શકશે. માંજલપુર વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણી માટે ઉપયોગમાં લેવાનાર ઈવીએમ અને વીવીપીએટી મશીનોનું રેન્ડમાઇઝેશન તથા કમિશનિંગ પૂર્ણ થયું છે. જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ઈવીએમ મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા પ્રથમ રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું. હરીફ ઉમેદવારોની અંતિમ યાદી જાહેર થયા બાદ ચૂંટણી અધિકારી દ્વારા હરીફ ઉમેદવારોની ઉપસ્થિતિમાં બીજું રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું. બંને રેન્ડમાઇઝેશન બાદના ઈવીએમ અને વીવીપીએટી મશીનોની યાદી તમામ ઉમેદવારોને ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. ત્યારબાદ ચૂંટણીમાં ઉપયોગ માટે આ ઈવીએમ અને વીવીપીએટી મશીનો સંબંધિત ચૂંટણી અધિકારીને સોંપાયા. વડોદરાની માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી દરમિયાન 30 જુલાઈના રોજ મતદાનના દિવસે જાહેર રજા રહેશે. અતિવૃષ્ટિ પ્રભાવિત વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નવા પાઠ્યપુસ્તકો પૂરા પાડવામાં આવશે. અતિવૃષ્ટિના કારણે જે ઘરોમાં તથા શાળાઓમાં પાણી ભરાવાથી પાઠ્યપુસ્તકો પલળી ગયા છે કે નુકસાન પામ્યા હોય તેવા તમામ બાળકોને ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ત્વરિત ધોરણે નવા પાઠ્યપુસ્તકો આપવામાં આવશે, તેમજ સરકારી અને અનુદાનિત શાળાઓને આવરી લેવાશે તેમ રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના પ્રમુખ મનુભાઈ પાવરાએ જણાવ્યું.
2: અતિવૃષ્ટિના કારણે નુકસાન થયેલા પાઠ્યપુસ્તકોની માગણી સત્વરે પાઠ્યપુસ્તક મંડળને મોકલી આપવામાં આવશે. અહીંથી વિનામૂલ્યના પાઠ્યપુસ્તકો સત્વરે ગ્રાન્ટેડ અને સરકારી શાળાને મોકલવા માટેની વ્યવસ્થા કરીશું. રાજ્યના અતિવૃષ્ટિથી પ્રભાવિત વિસ્તારના બાળકો અને વાલીઓ સુધી પહોંચાડવા માંગીએ છીએ કે આપના બાળકોના પાઠ્યપુસ્તકો જે છે એ જો ડેમેજ થયા હશે તો એની માગણી આવે તે અમે સત્વરે એને પહોંચાડીશું.
0: બનાસકાંઠામાં પાલનપુર બસ ડેપો ખાતે વાહન વ્યવહાર રાજ્યમંત્રી પ્રવીણ માળીએ 3 નવી મિની બસોને લીલી ઝંડી આપી. ભગવાન બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન સેવા હેઠળ આ બસોની ફાળવણી કરવામાં આવી છે. આ અંગે રાજ્યમંત્રી પ્રવીણ માળીએ જણાવ્યું કે સરકાર આદિવાસી વિસ્તારના કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે પરિવહનની સુવિધાઓ સતત વિસ્તારી રહી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonnet.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. રેલવે મંત્રાલય દ્વારા અમદાવાદ ઓખા અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસના ટર્મિનલ સ્ટેશન સમયસારણી તેમજ રૂટમાં આમલી રોડ સ્ટેશન પર નવા સ્ટોપેજને મંજૂરી અપાઈ છે. આ વંદે ભારત એક્સપ્રેસનું પ્રારંભિક અને અંતિમ સ્ટેશન અમદાવાદના બદલે સાબરમતી જેલસાઇડ રહેશે. ઉપરાંત આમલી રોડ સ્ટેશન પર વધારાના સ્ટોપેજ સાથે આમલી રોડ રેલવે સ્ટેશનને પ્રથમ વખત વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ મળશે. આ ટ્રેન મંગળવાર સિવાય અઠવાડિયામાં 6 દિવસ દોડશે. સુધારેલી વ્યવસ્થા 17 ઓગસ્ટ 2026થી અમલમાં આવશે. છોટાઉદેપુરના ગુવાન તાલુકામાં રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી રીવાબા જાડેજાના હસ્તે સંકલ્પ વિદ્યોદય કન્ટેનર સ્માર્ટ શાળાનું લોકાર્પણ કરાયું. આ પ્રસંગે તેમણે

0: જણાવ્યું હતું કે આ સ્માર્ટ કન્ટેનર શાળાઓ અંતરિયાળ ક્ષેત્રોમાં શિક્ષણનો નવો ઉજાસ પાથરશે. ચારેક દિવસ સુધી ધમાકેદાર વરસ્યા બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે. આજે 133 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં દાહોદના લીમખેડામાં 2 ઇંચ વરસાદ પડ્યો છે, જ્યારે બનાસકાંઠાના અમીરગઢ અને પાલનપુર, ખેડાના મહેમદાવાદ અને અમદાવાદના દસક્રોઈમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં થઈ રહેલી મેઘમહેર વચ્ચે 13 જળાશય છલકાયા છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે 21 જળાશય હાઈ એલર્ટ પર છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા બંધ 69.25% ભરાયો છે. અમદાવાદના સાણંદ વિધાનસભા વિસ્તારમાં વરસાદને કારણે સર્જાયેલી અતિવૃષ્ટિની પરિસ્થિતિની આજે શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાઝા, રાજ્યમંત્રી સંજયસિંહ મહેડાએ સમીક્ષા કરી. દરમિયાન ભારે વરસાદથી અસરગ્રસ્ત ડાંગ જિલ્લામાં નુકસાન પામેલા 53 વીજ થાંભલાઓ ઉભા કરી DGVCL દ્વારા વીજ પુરવઠો પૂર્વવત કરાયો છે, જ્યારે પંચમહાલ જિલ્લામાં અસરગ્રસ્ત માર્ગોને પૂર્વવત કરવા માર્ગ અને મકાન વિભાગે સમારકામ શરૂ કર્યું. હાલોલ તાલુકાના રામેશરા તરગોળ માર્ગ પર તાત્કાલિક માટી દૂર કરી મેટલ પાથરવાની કામગીરી હાથ ધરાઈ છે. બીજી તરફ નાંદરવા ગામમાં આકાશે વીજળી પડતા એક મહિલાનું મોત અને 2 મહિલાઓ ઇજાગ્રસ્ત થયાના અહેવાલ છે. બીજી તરફ ભરૂચ જિલ્લામાં માછીમારીની નવી સિઝનનો પ્રારંભ થયો. ભાડભૂતના અંદાજે 6000 માછીમારો માછીમારી માટે રવાના થયા. ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગે આજે વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલી, મહીસાગર, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના નિયામક ડોક્ટર એકે દાસે જણાવ્યું કે રાજ્યમાં 5 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદની શક્યતા છે.
1: गुजरात का ज्यादातर स्थानों हल्का से मध्यम बरसात का संभावना रहेगा. कल के लिए येलो वार्निंग, हेवी रेनफॉल वार्निंग दिया गया है दक्षिण गुजरात कालापरसी के लिए 28 और 29 जुलाई में. मेनली दक्षिण गुजरात में इक्का दुक्का स्थान में हल्का से हेवी रेनफॉल का संभावना रहेगा. जो डिस्ट्रिक्ट इसमें है सूरत, दांस, नवसारी, कलसाड़, तापी और दमन दादरा नगर हवेली के लिए.
0: આગામી એશિયન ગેમ્સમાં ગુજરાતના 9 ખેલાડીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. રાજ્યની આ ટુકડીમાં શૂટર ઇલાવેનિલ વલ્લારીવન, ટેબલ ટેનિસ ખેલાડીઓ હરમિત દેસાઈ, માનવ ઠક્કર અને માનુષ શાહ, સોફ્ટ ટેનિસ ખેલાડી અનિકેત પટેલ, તરણવીર આર્યન નેહરા, ટેનિસ ખેલાડીઓ અંકિતા રૈના અને વૈદેહી ચૌધરી તેમજ દોડવીર દિવ્યાની ઝાલાનો સમાવેશ થાય છે. ટેનિસ ખેલાડી જીલ દેસાઈની રિઝર્વ ખેલાડી તરીકે પસંદગી કરવામાં આવી છે. વર્ષ 2014માં યોજાયેલી એશિયન ગેમ્સમાં રાજ્યમાંથી માત્ર 3 ખેલાડીઓએ ભાગ લીધો હતો. હવે આ સંખ્યા વધીને 3 ગણી થઈ ગઈ છે. ભાવનગર નજીકના રાજપરા ખોડિયાર ગામના તળાવમાં ડૂબી જતા યુવકનું મોત થયું છે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે રાજસ્થાન મૂળનો યુવક નહાવા માટે ગામના તળાવમાં પડ્યો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભામાં આજે જાહેર પરીક્ષા ગેરરીતિ નિવારણ સુધારા વિધેયક 2026 રજૂ કરાયું. સંશોધન અને વિકાસની નેમ સાથે ગુજરાત જહાજ નિર્માણ અને સમારકામ નીતિ 2026નું અનાવરણ. ઔદ્યોગિક વિકાસને વેગ આપવા રાજ્યમાં 2999 કરોડથી વધુની વિવિધ ઔદ્યોગિક પરિયોજનાને લીલી ઝંડી અપાઈ. અતિવૃષ્ટિ પ્રભાવિત વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નવા પાઠ્યપુસ્તકો અપાશે. ચારેક દિવસ સુધી ધમાકેદાર વરસ્યા બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું અને આગામી એશિયન ગેમ્સમાં ગુજરાતના 9 ખેલાડીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આ સાથે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

0: इस गीत के साथ ही आज का जयमाला कार्यक्रम अब संपन्न होता है।
1: વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો 93.9 મેગાહર્ટ્ઝ પર. પ્રસ્તુત છે 1942 અ લવ સ્ટોરી ફિલ્મનું આ ગીત, સ્વર કુમાર સાનુ અને કવિતા કૃષ્ણમૂર્તિનું, ગીતકાર જાવેદ અખ્તર, સંગીતકાર આર ડી બર્મન.

0: આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન પોલીસ કાર્યવાહી મુદ્દે વિપક્ષના હોબાળાને કારણે સંસદના બંને ગૃહની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત. લોકસભામાં જાહેર પરીક્ષા સુધારા વિધેયક 2026 રજૂ કરાયું. વિદેશ મંત્રાલયે વ્યાપારી જહાજ એમવી ઓમોરફી પર થયેલા હુમલા અંગે યુક્રેનને સમન્સ પાઠવ્યો. ઓડિશા, છત્તીસગઢ અને ગંગા પશ્ચિમ બંગાળ ક્ષેત્રમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. અને આઈએસએસએફ વર્લ્ડ કપ શૂટિંગમાં ભારતની એશા સિંહે મહિલા 25 મીટર પિસ્તોલ સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. નીટ મુદ્દા પર વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન પોલીસ કાર્યવાહીના આરોપો પર વિપક્ષી દળો દ્વારા કરવામાં આવેલા હોબાળાને કારણે સંસદના બંને ગૃહોને દિવસભર માટે મુલતવી રાખવામાં આવ્યા હતા. લોકસભામાં જાહેર પરીક્ષાઓ સુધારા વિધેયક 2026 આજે કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે ગૃહમાં રજૂ કર્યું હતું. આ વિધેયક જાહેર પરીક્ષાઓ અધિનિયમ 2024માં સુધારો કરવાનો પ્રયાસ કરે છે. સાંજે 5 વાગે ત્રીજી વખત મુલતવી રાખ્યા પછી ગૃહની બેઠક શરૂ થઈ ત્યારે નીટ મુદ્દા પર વિરોધ દરમિયાન વિદ્યાર્થીઓ સામે નોંધાયેલા એફઆઈઆર પાછા ખેંચવાની માંગણી કરતા વિપક્ષના સાંસદો ઉભા થઈને સૂત્રોચ્યાર કરી રહ્યા હતા. હોબાળો ચાલુ રહેતા પ્રિસાઇડિંગ ઓફિસરે આવતીકાલે સવારે 11 વાગ્યા સુધી ગૃહને મુલતવી રાખ્યું. બપોરે 2 વાગ્યા બીજી વખત મુલતવી રાખ્યા પછી ગૃહ ફરી એક વખત મળ્યું ત્યારે સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે આ વિધેયક દેશના કરોડો યુવાનોના ભવિષ્ય અને સખત મહેનત અને આકાંક્ષાઓ સાથે જોડાયેલો એક મહત્વપૂર્ણ કાયદો છે.
1: લોક પરીક્ષા અનુચિત સાધારણ નિવારણ સંશોધન વિધેયક 2026 હમારે દેશ કે કરોડો યુવાઓ કે ભવિષ્ય ઉનકી મહેનત ઓર ઉનકી આકાંક્ષાઓ સે જુડા અત્યધિક મહત્વપૂર્ણ વિધેયક હૈ. યે વિધેયક પેપર લીક જૈસે અપરાધો પર પ્રભાવી અંકુશ લગાને દોષીઓ કે વિરુદ્ધ કઠોર પ્રાવધાન કર દેશ કે કરોડો યુવાઓ કે હિતો કી રક્ષા ઓર ઇસ દિશા મેં એક મહત્વપૂર્ણ વિધેયક હૈ.
0: રાજ્યસભા પણ આવતીકાલે સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. ચોથી મુલતવી પછી સાંજે 5:15 ઉપલા ગૃહ ફરી શરૂ થયું ત્યારે ઉપાધ્યક્ષ શ્રી હરિવંશે રાષ્ટ્રીય સન્માનના અપમાન નિવારણ સુધારા વિધેયક 2026 પર ચર્ચા શરૂ કરવાનો પ્રયાસ કર્યો. જો કે વિપક્ષી સાંસદોએ સૂત્રોચ્યાર કરવાનું શરૂ કર્યું અને તેમની માંગ પર આગ્રહ રાખ્યો. કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રીજીજુએ જાહેર પરીક્ષા વિધેયક પર ચર્ચામાં વિક્ષેપ પાડવા બદલ વિપક્ષની ટીકા કરી હતી.
2: कांग्रेस पार्टी और कुछ दल है उनको कहना चाहता हूं विषय को भटकने मत दीजिए. इस वक्त स्टूडेंट का इंटरेस्ट देश में जो एग्जाम

0: वैक्सीनेशन होने का जो प्रक्रिया आज तक हमने देखा है उसको मजबूती से जो रिफॉर्म्स लाया है इस पे चर्चा होना ये सबसे प्राथमिकता होना चाहिए इस वक्त।
1: परीक्षा ना पेपर लीकना मुद्दा पर विरोध प्रदर्शन दरमियान विद्यार्थियों पर वधु पड़ता पोलिस बळनो उपयोग करवानो आरोप लगावती अनेक अरजीओ पर सर्वोच्च अदालत आवतीकाले सुनावणी करवा सहमत थई छे। मुख्य न्यायाधीश सूर्यकांत अने न्यायाधीश जोयमल्या बागची अने वी मोहनानीनी बनेली बेन्चे विरोध प्रदर्शन दरमियान घायल थयेला पोलिस अधिकारीओना परिवारो द्वारा दाखल करायेली अरजी पर पण सुनावणी करवानो निर्णय लीधो। विदेश मंत्रालये व्यापारी जहाज एमवी ओमोफी पर थयेला हमलामां एक भारतीय नागरिकनुं मौत थया बाद युक्रेनना राजदूत डॉक्टर ओलेक्झांडर पोलिशचुकने समन्स पाठव्या हता। मंत्रालये आ घटना पर गंभीर चिंता व्यक्त करी हती अने वाणिज्यिक शिपिंग पर आवा हमलाओनी कड़क शब्दोमां निंदा करी हती अने दरियाई नेविगेशननी सलामती नेविगेशननी स्वतंत्रता अने आंतरराष्ट्रीय वाणिज्य पर तेमनी प्रतिकूल असर पर पण प्रकाश पाड्यो हतो। दिल्ली हाईकोर्टे आज कांग्रेस नेताओं सोनिया गांधी राहुल गांधी और अन्यों ने नेशनल हेराल्ड मनी लॉन्ड्रिंग केस में ईडीना चार्जशीट ने नोंधवानो इनकार करवाना निचली अदालतना आदेश ने पटकारती प्रवर्तमान निदेशालय की अरजी जवाब आपवा माटे त्रण अठवाडियानो समय आप्यो छे। जस्टिस मनोज जैने आगामी सुनावणी 10 सप्टेम्बर माटे नक्की करी छे। उत्तर प्रदेश सरकारे आज सर्वोच्च अदालत ने माहिती आपी हती कि तेणे अयोध्या में राम मंदिर ट्रस्ट द्वारा मळेला दान में कथित ऊंचापत की तपास माटे लखनऊ रेंजना पोलिस महानिरीक्षक आईजी आईपीएस अधिकारी किरण एसना नेतृत्व में 4 सभ्योनी विशेष तपास टीम सीटनी रचना करी छे। सर्वोच्च अदालते राज्य सरकार ने सीटना 5मा सभ्य तरीके फोरेन्सिक ऑडिटरनो समावेश करवा कह्युं जे 2 अठवाडिया में तेनो प्रथम स्टेटस रिपोर्ट रजू करशे। उत्तर प्रदेश में एक खास अदालते आज राम मंदिर दान चोरी केस में 8 आरोपीओनी न्यायिक कस्टडी 14 दिवस माटे लंबावी छे। आरोपीओने जिला जेल में वर्चुअल अदालत में रजू करवामां आव्या हता। आ केस अयोध्या में श्री राम जन्मभूमि मंदिर में भक्तों द्वारा आपवामां आवेला रोकन दाननी कथित ऊंचापत साथ संबंधित छे। आ समाचार आप आकाशवाणी पर सांभळी रह्या छो। आ समाचार जीवंत प्रसारण आप अमारी यूट्यूब चेनल एआईआर न्यूज गुजरात पर सांभळी शकशो। વધુ સમાચાર માટે મારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીઆઈડીને ફોલો કરશો। ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ સીઆરપીએફના સ્થાપના દિવસ પર તેના તમામ કર્મચારીઓને શુભેચ્છા પાઠવી છે। શ્રી રાધાકૃષ્ણને સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે સીઆરપીએફ એ રાષ્ટ્રની એકતા અખંડિતતા અને આંતરિક સુરક્ષાનું રક્ષણ કરવામાં અમૂલ્ય યોગદાન આપ્યું છે। શ્રી મોદીએ કહ્યું કે રક્ષણથી લઈને પડકારજનક પરિસ્થિતિઓમાં નાગરિકોની સેવા કરવા સુધી સીઆરપીએફના જવાનોએ હંમેશા રાષ્ટ્રને પ્રથમ સ્થાન આપ્યું છે। પ્રધાનમંત્રીએ કહ્યું કે માઓવાદ ના ખતરાનો નાશ કરવાના તેમના પ્રયાસો ખાસ કરીને નોંધપાત્ર છે અને ઘણા લોકોના જીવનમાં શાંતિ અને પ્રગતિમાં ફાળો આપ્યો છે। આસામ રાઇફલ્સે રાજ્ય કાયદા અમલીકરણ એજન્સીઓ સાથે સંકલન કરીને છેલ્લા 3 દિવસમાં મિઝોરમમાં 4 અલગ અલગ કાર્યવાહીમાં 14.2 કરોડ રૂપિયાથી વધુના કિંમતના ડ્રગ્સ અને દાણચોરી કરાયેલા સોપારી જપ્ત કર્યા છે। મ્યાનમારના 2 નાગરિકો સહિત 7 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે। જપ્ત કરાયેલા પ્રતિબંધિત પદાર્થો અને આરોપીઓને વધુ કાનૂની કાર્યવાહી માટે સંબંધિત અધિકારીઓને સોંપવામાં આવ્યા છે। ગુજરાત સરકારે ગાંધીનગરમાં ગુજરાત શિપ બિલ્ડિંગ અને રિપેર પોલિસી 2026 શરૂ કરી છે જેથી રાજ્યને ભારતના અગ્રણી મેરીટાઇમ અને મેન્યુફેક્ચરિંગ હબ તરીકે સ્થાપિત કરી શકાય। આ પ્રસંગે બોલતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આ પોલિસી સ્માર્ટ અને ટકાઉ શિપ બિલ્ડિંગ ઇકોસિસ્ટમ વિકસાવીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત અને મેરીટાઇમ વિઝન 2047ના વિઝનને સમર્થન આપે છે। ભારતીય વહીવટી સેવાના અધિકારી કેશવ ચંદ્રાએ આજે ખાણ મંત્રાલયના સચિવ તરીકેનો કાર્યભાર સંભાળ્યો। શ્રી ચંદ્રાએ ખાણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠકની અધ્યક્ષતા કરી અને મંત્રાલયની મુખ્ય પહેલ અને ચાલુ પ્રવૃત્તિઓની સમીક્ષા કરી। બોમ્બે હાઇકોર્ટે આજે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી નીતિન ગડકરીને મેટા પ્લેટફોર્મ્સ એક્સ કોર્પ ગુગલ એલએલસી અને અન્ય અજાણ્યા વ્યક્તિઓ સામે બદનક્ષીભર્યા ડીપ ફેક અને એઆઈ જનરેટેડ સામગ્રીના કથિત પ્રસાર અંગે સિવિલ દાવો દાખલ કરવાની મંજૂરી આપી હતી। શ્રી ગડકરીએ આરોપ લગાવ્યો છે કે એઆઈ જનરેટેડ પોસ્ટ તેમને અને તેમના પરિવારને ઇથેનોલ બ્લેન્ડેડ ફ્યુઅલ પ્રોગ્રામના નાણાકીય લાભો સાથે ખોટી રીતે જોડે છે। તેમણે આ દાવાઓને દૂષિત અને બદનક્ષીભર્યા ગણાવતા સામગ્રીના પ્રસારને રોકવા માટે કાયમી મનાઈ હુકમ માંગ્યો છે। બંગાળની ખાડી પર ઊંડું દબાણ સર્જાવાને કારણે હવામાન વિભાગે આવતીકાલે સુધી ઓડિશા છત્તીસગઢ અને ગંગા

0: પશ્ચિમ બંગાળ ક્ષેત્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. દિલ્હી, હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, ચંદીગઢ અને વિદર્ભમાં પણ આવતીકાલ સુધી ભારે વરસાદ પડી શકે છે. આઈએમડીએ માછીમારોને બુધવાર સુધી ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી અને ઓડિશા અને પશ્ચિમ બંગાળ અને ઉત્તર આંધ્રપ્રદેશના દરિયાકાંઠે અને તેની બહારના વિસ્તારોમાં ન જવાની સલાહ આપી છે. પર્યટન મંત્રાલયે પ્રતિષ્ઠિત ઇનક્રેડિબલ ઇન્ડિયા બ્રાન્ડ હેઠળ ભારતને એક પસંદગીના વૈશ્વિક પર્યટન સ્થળ તરીકે પ્રમોટ કરવા માટે એર ઇન્ડિયા સાથે ભાગીદારી કરી છે. સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે જણાવ્યું હતું કે આ ભાગીદારી એર ઇન્ડિયાના વ્યાપક વૈશ્વિક નેટવર્ક અને ભારતના વૈવિધ્યસભર પર્યટન વિકલ્પોનો લાભ લઈને મુખ્ય આંતરરાષ્ટ્રીય બજારોમાં દેશની હાજરીને મજબૂત બનાવશે. ચીનમાં હાંગઝોઉમાં આજે આઈએસએસએફ વર્લ્ડ કપ 2026 શૂટિંગમાં ભારતીય એશા સિંહે મહિલા 25 મીટર પિસ્તોલ સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યો. ઓલિમ્પિક ચંદ્રક વિજેતા મનુ ભાકરે કાંસ્ય ચંદ્રક જીત્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ભારતીય શૂટર્સ એશા સિંહ અને મનુ ભાકરને તેમના પ્રભાવશાળી પ્રદર્શન બદલ અભિનંદન પાઠવ્યા. ગ્લાસ્કોમાં આજે કોમનવેલ્થ ગેમ્સમાં હિટ્સમાં છઠ્ઠા સૌથી ઝડપી સ્વિમર તરીકે સ્થાન મેળવ્યા બાદ બે વખતના ઓલિમ્પિયન સાજન પ્રકાશે પુરૂષોની 200 મીટર બટરફ્લાય ફાઇનલમાં ભાગ લેશે. પ્રકાશે 1:58.59 સમય કાઢ્યો અને સ્કોટલેન્ડના ડંકન સ્કોટ પછી બીજા સ્થાને રહ્યા. વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન પોલીસ કાર્યવાહી મુદ્દે વિપક્ષના હોબાળાને કારણે સંસદના બંને ગૃહની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત. લોકસભામાં જાહેર પરીક્ષા સુધારા વિધેયક 2026 રજૂ કરાયું. વિદેશ મંત્રાલયે વ્યાપારી જહાજ એમવી ઓમરફી પર થયેલા હુમલા અંગે યુક્રેનને સમન્સ પાઠવ્યું. ઓડિશા, છત્તીસગઢ અને ગંગા પશ્ચિમ બંગાળ ક્ષેત્રમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. અને આઈએસએસએફ વર્લ્ડ કપ શૂટિંગમાં ભારતની એશા સિંહે મહિલા 25 મીટર પિસ્તોલ સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: अब आप मुनी शर्मा से संसद
2: आइए सुने कार्यक्रम हवा महल.

0: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટ્ઝ પર આપ ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. શ્રોતા મિત્રો, સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
1: કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી.
2: ડિપ્લોમા, બીઈ તથા D2D એન્જિનિયરિંગના અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ, જેમાં મળે છે 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી.
1: KJIT સાવલી. અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
0: MK ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા.
3: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
1: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
0: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની,
1: યે હૈ આર્ક બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
4: હર રોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી, મજેદાર નહીં અસરદાર, ભારત કા ગમ એક્સપર્ટ.
5: પ્રસ્તુત હૈ કાર્યક્રમ ચિત્રલોક. ઇસ કાર્યક્રમ મે આપ સભી કા એક બાર ફિર સે સ્વાગત હૈ. વિશાલ ભારદ્વાજ કે સંગીત નિર્દેશન મેં ગુલઝાર સાહેબ કી રચના, આવાજે રેખા ભારદ્વાજ ઓર સાથીઓ કી, ફિલ્મ કા નામ હૈ રંગૂન.

શ્રોતા મિત્રો, એફએમ બેન્ડ 93.9 MHz પર વિવિધ ભારતીનું આ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા હતા. અત્યારે રાત્રિના 11:10 થઈ છે. આજની પ્રસારણ યાત્રાને અહીં વિરામ આપીએ. આવતીકાલે સવારે 5:55 ફરી મળીશું. અત્યારે મમતા જોશીને રજા આપશો. શુભરાત્રી. જય હિન્દ.